સુપ્રભાત શ્રોતા મિત્રો, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. આજે તારીખ 25 જૂન 2026, ગુરુવાર. શક સંવત 1948, વિક્રમ સંવત 2082, જેઠ સુદ એકાદશી. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. આપનો આજનો દિવસ મંગળમય હો એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભ સાંભળીએ મન્નાડેના સ્વરમાં પ્રેમાનંદની રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું ગંગા સતીનું ભજન ઇન્દિરા શ્રીમાળીના સ્વરમાં, અને હવે સાંભળીએ મીરાબાઈનું ભજન ઇસ્માઇલ વાલેરાના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાંતકાલીન ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે યોગ. વક્તા બુદ્ધિધન ત્રિવેદી.
1: સુપ્રભાતમ. યોગ મિત્રો, આપણે ભક્તિ, જ્ઞાન, અતિમનસ, પ્રાયશ્ચિત અને યોગ આવા શબ્દોને એનો ભાવ સમજ્યા સિવાય અતિ અઘરાગણી કંટાળી જઈએ છીએ, છોડી દઈએ છીએ. પરંતુ આ શબ્દો એને ભાવથી અને ઉદાહરણથી, સ્વજન આચરણથી અને ગુરુઓના અનુકરણથી જોઈએ તો અતિ સરળ છે. એ રીતે યોગ પણ એટલો જ સરળ છે. આપણે માથું જમીનમાં ગાલી, પગ બહાર રાખનાર અને આજુબાજુ જવારા વાવનારને અનેક વખત જોઈએ છીએ અને તેથી જ એમ માનીએ છીએ કે આ વસ્તુ અઘરી છે. એક ઉદાહરણ લઈએ. કબીરજીના દાદા ગુજરી ગયા. તેમના પિતાએ એમના શ્રાદ્ધ વખતે તપેલી લઈ દૂધ લેવા મોકલ્યા. લાંબો સમય સુધી આવ્યા નહીં, તેથી તેમના કાકાને તેમની ભાળ કરવા મોકલ્યા. રસ્તામાં કબીરજી તો એક મરેલી ગાય પાસે બેઠા હતા અને ચિંતન કરતા હતા. કાકાએ પૂછ્યું, અલ્યા, તું તો મરેલી ગાયને જોઈને એમ બેસી કેમ રહ્યો છે? દૂધ લેવા આવ્યો છે ને? કાકા, હું તો આ મરેલી ગાયને જોઈને એમ વિચારું છું કે જો મરેલી ગાય મને દૂધ ના આપવાની હોય તો મરેલા દાદાને દૂધ કેવી રીતે પીવડાવીએ? આમ કબીરજીનું ચિંતન એ મોટો યોગ છે. ગીતા એ યોગશાસ્ત્ર છે. તેમાં કૃષ્ણ અર્જુનને વારંવાર કહે છે કે યોગસ્થ થઈને તું કર્મ કર, સમત્વમ યોગ ઉચ્યતે. આમ યોગ શબ્દ એ સમાજમાં સદબુદ્ધિથી, સમર્પણથી, ખાતા પીતા, ઉઠતા બેસતા, નોકરી ધંધો કરતા, અરે ભાઈ 24 કલાક પણ થઈ શકે. એકવાર એ યોગ કરતા એક મુમુક્ષુએ એના ગુરુને પૂછ્યું, કેન આઈ સ્મોક વાઇલ યોગ ઇઝ ઇન માય પ્રેક્ટિસ? ગુરુ સહિત નો. અગેન ધ મુમુક્ષુ આસ્ક્ડ, કેન આઈ પ્રેક્ટિસ યોગ વાઇલ આઈ એમ સ્મોકિંગ? ગુરુએ હા પાડી. યોગ એ કર્મમય હોય, એટલે કે યોગ કર્મસુ કૌશલમ, ચિત્તવૃત્તિની એકાગ્રતા, એનું નામ યોગ. એટલે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે કર્મસુ કૌશલમ, તે આપોઆપ થઈ જાય. આમ માત્ર સંપૂર્ણ ભાવથી, સમર્પણથી કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ થઈ શકે છે. એ ત્રણેય સાથે હોવા અનિવાર્ય છે. કારણ કે જ્ઞાન માણસને વેદાંતિ બનાવી દે, ભક્તિ વેવલો બનાવી દે અને કર્મયોગ માત્ર પોટલા ઉચકાવે. ના, આ ત્રણેય સાથે હોય તો જ પૂર્ણ યોગ થાય છે. પ્રભુ તરફ અભિમુખ થતા કેટલાક લોકો જ્ઞાન અને ભક્તિ સિવાય માત્ર કર્મ કરીને જ અમે યોગ કરીએ છીએ એવું કહે છે. યોગના બે માર્ગ, તપસ્યાનો અને સમર્પણનો, એવું શ્રી માતાજી પેરિસથી પોન્ડિચેરીવાળા એમણે બતાવ્યા છે. આત્મસમર્પણ એટલે કે કમ્પ્લીટ સરેન્ડર સિવાય યોગ સિદ્ધિ થતી નથી. હું પ્રભુનો સેવક છું, મેં મારી જાતે સંપૂર્ણપણે ભગવાનને સોંપી દીધી છે અને આ પ્રયત્નો દિવ્ય જીવનની અનુભૂતિ કરવા માટે જ છે. આ યોગનું પ્રથમ પગથિયું છે. પૂર્ણ યોગમાં ઝીણામાં ઝીણી વિગત સાથે સમગ્ર જીવનને રૂપાંતરિત કરવાનું છે. આ રીતે યોગ એટલે સરવાળો.

0: એમ આપણે ગણિતમાં પણ કહીએ છીએ ને, અને એ રીતે જ્ઞાન ભક્તિ અને કર્મનો સરવાળો આપણા જીવન આચરણમાં આવે તેવો યોગ સમજીને આપણે પ્રાર્થના સાથે નમસ્તે.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો યોગ, વક્તા હતા બુદ્ધિદાન ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. પ્રથમ સાંભળીએ ફિલ્મ અંદાજનું ગીત. ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, સુષ્મા શ્રેષ્ઠા અને પ્રતિભા. શંકર જયકિશનનું સંગીત છે અને હસરત જયપુરીના શબ્દો છે.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હાવડા બ્રિજ ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર ગીતા દત્તના સ્વરમાં, ઓપી નૈયરનું સંગીત છે અને કામર જલાલબદીની ગીત રચના છે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ પરિચયનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે આશા ભોંસલે, કિશોર કુમાર અને સાથીદાર. સંગીતકાર છે આર ડી બર્મન અને ગીતકાર છે ગુલઝાર.

શ્રોતા મિત્રો, આ સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે સંસ્કૃત સમાચાર રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

આ પ્રસારણ છે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસગાન શ્રેણી, મણકો 355. ચોપાઈના કલાકાર છે સુરેશ વાડકર અને સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવમાં બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કૌભાંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બે દિવસમાં રાજ્યભરમાં કુલ 17,338 ગામો, 60,184 મહાનુભાવો અને 24,716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું. ગઈકાલે રાજ્યભરમાં કુલ 8,173 ગામો અને 11,987 શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા અને કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે રાજ્યની 5,664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરવામાં આવ્યા. છોટાઉદેપુરના શ્રીથોલ ખાતે શ્રી શાસ્ત્રી વિદ્યાલયમાં માર્ગ અને મકાન વિભાગના ઉપસચિવ આરબી વાઘેલાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરી તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો મહેસાણા જિલ્લાના અર્બુદાનગર, મેવ, ધાંધુસણ અને પઢારિયા ખાતે પ્રભારી સચિવ જે રંજીતકુમારની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના ઉંબોરા અને ખેરોજ ખાતે રાજ્યકક્ષા મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં અંતરિયાળ આદિજાતિ વિસ્તારના બાળકોને ઉત્સાહભેર શિક્ષણના પંથે વાળવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદમાં સંસ્કાર વિદ્યાલય ખાતે કાયદા વિભાગના ઉપસચિવ રત્નેશ શાહની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લામાં વેડજ, સારોદ અને ઉમરા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ યોજાયો. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવેણની ઉપસ્થિતિમાં જંબુસર તાલુકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અને નર્મદા જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં ગરૂડેશ્વર તાલુકાની મોટી રાવલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે નાયબ મુખ્યમંત્રી દ્વારા 3,28,00,000થી વધુ રકમના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. આ નાણાં દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. જે યાત્રાધામોના વિકાસ માટે નાણાં ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમાં વલસાડના કોસંબા ખાતેના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, ડાંગ જિલ્લાના સાપુતારા પ્રવાસન સ્થળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લાના ભોયણી ખાતે આવેલા મલ્લીનાથજી મહારાજ ઐતિહાસિક જૈન તીર્થ ખાતે યાત્રિકોની સુવિધા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૌરાણિક મંદિરના મુખ્ય જીર્ણોદ્ધાર, બોરવેલ, કોટાસ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રિફિકેશન સહિતના વિવિધ કામો માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તેવી જ રીતે સુરતના અડાજણ ખાતે આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ તેમજ સોલારના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરફેરીનો મામલો સામે આવ્યો છે. મોડાસા રૂરલ પોલીસે આ પ્રકરણમાં કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરના માં કોઈ આધાર પુરાવા વગર પિકઅપ વાહનમાં આશરે 300 કટ્ટા લઈ જવાતા હોવાની માહિતી બાદ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું. અરવલ્લી આઇસીડીએસ વિભાગની અરજીના આધારે પોલીસે મુદ્દામાલ અંગે વધુ તપાસ થઈ રહી હોવાની અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ માહિતી આપી હતી.
1: નાલાની અંદર ગુજરાત સરકારના 45 બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે 10 કિલોની 100 બોરીઓ, સત્વ આટા 10 કિલોની 5 બોરીઓ મળી આવે છે. ગાડીના ડ્રાઈવર શાહરૂખ ખારુસા દીવાન પૂછપરછ કરતા તેઓ એવું જણાવ્યું કે આ જે આટાની બોરીઓ છે એ તેઓ મહીસાગર જિલ્લાના વિપુર ખાતે આવેલ, વિપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે. તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ

0: AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. લખનૌમાં કોચિંગ ક્લાસમાં બનેલા આગના બનાવ બાદ મહાનગરપાલિકાઓના ફાયર વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ કોચિંગ ક્લાસમાં ફાયરની સુવિધા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જામનગરમાં બે ક્લાસીસમાં ફાયરના સાધનોનો અભાવ હોવાના કારણે આ બંનેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ અન્ય ક્લાસમાં પણ ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપી સૂચના આપી વહેલી તકે ફાયરના સાધનો અને સલામતીના પગલાંઓ લેવા અંગે કડક સૂચના અપાઈ હોવાનું ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું.
1: માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને એએમસી સાહેબના માર્ગદર્શન હેઠળ ફાયર શાખાની અલગ અલગ જગ્યાએ જે ટ્યુશન ક્લાસ ચાલતા હોય ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે, અને જ્યાં જ્યાં એનઓસી ના જણાતા ત્યાં સીલ મારવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. બાકી એનઓસી હોય અને ફાયર સિસ્ટમ કાર્યરત ના હોય તો ત્યાં નોટિસ દેવાની પ્રક્રિયા ચાલુ છે. એક લીમડા લેનમાં સીલ માર્યું છે સ્મિતા ક્લાસીસમાં અને બીજું સોમયા ક્લાસીસમાં. બાકી અલગ અલગ સ્થળોએ અમે ચેકિંગ હાથ ધરશું. જ્યાં જ્યાં એનઓસી નહીં જણાય ત્યાં અમે સીલની પ્રક્રિયા કરશું.
0: અમદાવાદમાં પણ ફાયર સ્ટેશનો દ્વારા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સુવિધાઓ અંગેની સઘન તપાસ કરાઈ હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ ફાયર સ્ટેશનો દ્વારા કરવામાં આવેલ ચકાસણી મુજબ પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 3 તથા મધ્ય ઝોનમાં 2 જેટલી ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તથા અન્ય શૈક્ષણિક એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પોલીસે નારણપુરા વિસ્તારમાં એક કથિત ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં રાજસ્થાનમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 40 ડેબિટ કાર્ડ, 20 સિમ કાર્ડ, એક લેપટોપ અને એક રાઉટર જપ્ત કર્યા હોવાની શહેરના ઝોન 1ના DCB ડોક્ટર હર્ષદ પટેલે માહિતી આપી હતી.
2: नारायणपुरा पुलिस स्टेशन इलाके में ऑनलाइन गेमिंग की पर्दाफाश हुआ है. उसमें पुलिस के रेड के दौरान 5 आरोपी पकड़े गए. उनके पास से 17 मोबाइल, 40 बैंक के डेबिट कार्ड, 20 सिम कार्ड बरामद हुए. साथ में एक लैपटॉप और राउटर भी पकड़ा गया है. ये लोग रेडी अन्ना नाम की वेबसाइट से कस्टमर को ऑनलाइन ट्रेडिंग एंड ऑनलाइन गेमिंग में फंसाते थे. उसके बाद जो रकम आती थी उनके अकाउंट में 40 डेबिट कार्ड वाले बैंक अकाउंट है उसमें ये लोग रखते थे, बाद में कैश विड्रॉल करते थे.
0: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં અમદાવાદ સેન્ટરના 3 વિદ્યાર્થીઓનો ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સમાવેશ થયો છે. મોક્ષ રાઠોડનો 5મો અને સ્તુતિ ગોયન્કાનો 10મો રેન્ક આવ્યો હોવાનું ICAI અમદાવાદ બ્રાન્ચના ચેરમેન રિંકેશ શાહે જણાવ્યું હતું.
3: ગ્રુપ 1 જે અપીયર કર્યું હતું એવા 386 સ્ટુડન્ટે માત્ર ગ્રુપ 1 ની એક્ઝામ આપી હતી, એમાં 126 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે કે 9.09%. માત્ર ગ્રુપ 2 ની એક્ઝામ આપી હોય એવા 831 સ્ટુડન્ટ હતા, જેમાં 182 સ્ટુડન્ટ એ પાસ કર્યું છે, એટલે કે ગ્રુપ 2 માં 21.90% રિઝલ્ટ છે. બંને ગ્રુપ અપીયર કર્યા હોય, 3 પેપર ગ્રુપ 1 ના અને 3 પેપર ગ્રુપ 2 ના, એવા 993 સ્ટુડન્ટ અમદાવાદમાંથી અપીયર થયા હતા, એમાં 65 સ્ટુડન્ટ પાસ થયા છે, એટલે 6.55% છે આ અમદાવાદનું રિઝલ્ટ.
0: ભાવનગર ખાતે રમાઈ રહેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતની પ્રોગ્રેસિવ SA મધ્યપ્રદેશની ટીમને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાતે મધ્યપ્રદેશની ટીમ સામે 11-2 વિજય મેળવ્યો હતો. મિઝોરમની ટીમે દાદરાનગર હવેલી દમણ દીવની ટીમને 23-0 મોટા માર્જિનથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે પહેલી સેમીફાઇનલ મેચ દિલ્હીની ગોલ હર્ટર્સ અને મિઝોરમની ક્લબની ટીમ વચ્ચે રમાશે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસું પ્રવેશતા વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારના મળસ્કે 4 વાગ્યા સુધીમાં 13 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3 ઇંચ કરતાં વધુ, જ્યારે ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનો અહેવાલ છે. આ ઉપરાંત રાજકોટ, બોટાદ, તાપી જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ વરસવાના અહેવાલ સાંપડી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવમાં 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 11,20,000થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન. રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોની કાયાકલ્પના ઉદ્દેશ સાથે 3,28,00,000ના વિકાસકામોને મંજૂરી. અરવલ્લીમાં આંગણવાડીના બાળકો માટેના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરી ઝડપાઈ. ઓનલાઈન ગેમિંગ અને ટ્રેડિંગ કંપની

0: ઉત્તરાખંડમાં અમદાવાદમાંથી 5ની ધરપકડ. સીએ ઇન્ટરમીડિયેટના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓનું ઓલ ઇન્ડિયા 50 રેન્કમાં સ્થાન અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં ગુજરાતે મધ્યપ્રદેશને હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપ જોડાયેલા છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર. પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 7:55 ગુજરાતી સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્ર પરથી અને 8 સમાચાર પ્રભાત. લોકસંગીત આપ સાંભળશો 8:15, 8:30 10 સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ થશે 10:00.

10 વાગ્યે 30 મિનિટે રજૂ થશે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીત. ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 12 વાગ્યે 30 મિનિટે રજૂ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત મહિલા જગત કાર્યક્રમ. દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર 1 વાગે અને 1 વાગીને 5 મિનિટે અંગ્રેજી સમાચાર. ત્યારબાદ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો. હિન્દી સમાચાર 2 વાગીને 15 મિનિટે દિલ્હી કેન્દ્ર પરથી અને ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રિલે કરીશું.

5 વાગે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર. 5:05 રજૂ થશે ફિલ્મ સંગીત. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે 5:30. ભક્તિ સંગીત આપ સાંભળશો 6 કલાકે.

આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર મેચનું જીવંત પ્રસારણ આપ સાંભળશો 6:30 મેચના અંત સુધી, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 7:10 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર. કિસાનવાણી કાર્યક્રમ રજૂ થશે 7:20, જે અંતર્ગત આપ સાંભળશો ખેત બચાવો અભિયાન નેચરલ ફાર્મિંગ એ વિશે ડૉક્ટર હર્ષદ પ્રજાપતિની હરેશ પટેલે લીધેલી મુલાકાત.

7:50 ગુજરાતી સમાચાર, 8:45 સમાચાર સંધ્યા અને અંગ્રેજી સમાચાર 9 વાગે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલ મેચનું જીવંત પ્રસારણ આપ સાંભળશો આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. રાત્રે 11 વાગે હિન્દી સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર આપ સાંભળશો દિલ્હી કેન્દ્ર પરથી. તો આ હતી આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ કલાકાર આશિષ દેસાઈ અને હેમા દેસાઈને.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા કલાકાર આશિત દેસાઈ અને હેમા દેસાઈને. આ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું FM બેન્ડ 102.3 મેગાહર્ટ્સ પર. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના

0: રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ, કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સેવાતીર્થ ખાતે પ્રગતિ મંચની 52મી બેઠકમાં 4 રાજ્યોમાં રોડ, ઉર્જા, ઔદ્યોગિક કોરિડોર અને મેટ્રો રેલ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેના 4 મુખ્ય માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. આર્થિક વિકાસ, પ્રાદેશિક જોડાણ, ઔદ્યોગિક વિકાસ અને જાહેર કલ્યાણને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ પ્રોજેક્ટ્સની સમીક્ષા, સમયમર્યાદા, આંતર એજન્સી સંકલન અને બાકી રહેલા મુદ્દાઓના ઝડપી નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને અવરોધો દૂર કરવા અને પ્રોજેક્ટ અમલીકરણનું નજીકથી નિરીક્ષણ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકોલ પશિન્યાન અને તેમની પાર્ટીને તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ગઈકાલે બંને દેશોના પ્રધાનમંત્રીએ ટેલિફોનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસને પગલે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા બદલ શ્રી પશિન્યાનનો આભાર માન્યો હતો. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. આ બેઠકમાં 3 મુખ્ય પ્રાથમિકતાઓ, ઉર્જા સુરક્ષા અને ટકાઉપણું, ઉર્જા પહોંચ અને સમાનતા અને ટેકનોલોજી અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ આ વિષયવસ્તુ દ્વારા સંચાલિત છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવા સામે ભારતે સખત વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનું રાજકારણ કરવાનો આરોપ લગાવતા ભારતે કહ્યું કે સહ અધ્યક્ષ તરીકે તટસ્થતા જાળવવાને બદલે પાકિસ્તાને તેના પદનો દુરુપયોગ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જમ્મુ અને કાશ્મીર પર ભારતના વલણને પુનરાવર્તિત કર્યું હતું.
1: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूं। यह हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहां राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गईं। मैं दोहराना चाहता हूं कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है।
0: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના લંડનની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જવા રવાના થશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત આગામી મહિનાની 15મી તારીખે ઐતિહાસિક ભારત બ્રિટન વ્યાપાર, આર્થિક અને વેપાર કરાર CETA અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન DCC અમલમાં આવતા પહેલા થઈ રહી છે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ બ્રિટનના વેપાર સચિવ પીટર કાયલ સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વેપાર કરારના અમલીકરણ માટેની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. બંને દેશો DCCની રૂપરેખાની સમીક્ષા પણ કરશે. મુલાકાત દરમિયાન શ્રી ગોયલ લંડનમાં ભારત વૈશ્વિક મંચના પૂર્ણ સત્રને સંબોધિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ગત 22મી તારીખે દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ પક્ષી સાથે અથડાયાની ઘટના બાદ રનવે નિરીક્ષણને કારણે અમૃતસર પહોંચતી વખતે રોકાવાની સૂચના આપવામાં આવી હતી. ઘટનાની જાણ ન કરવા બદલ અમૃતસર ખાતે સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલર અને ઓપરેટિંગ ક્રૂ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાની ફેડરલ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર કાયમી ધોરણે પ્રતિબંધ લાદ્યો છે. બોસ્ટનમાં જિલ્લા અદાલતના ન્યાયાધીશ ડેનિસ કેસ્પરે જણાવ્યું કે અમેરિકાનું બંધારણ રાજ્યો અને કોંગ્રેસને ચૂંટણીઓનું નિયમન કરવાનો અધિકાર આપે છે અને ટ્રમ્પની પ્રસ્તાવિત જોગવાઈઓ સત્તાના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રી ટ્રમ્પના આદેશમાં મતદાર નોંધણી માટે નાગરિકતાના દસ્તાવેજી પુરાવા ફરજિયાત બનાવવા, ચૂંટણી બાદ પ્રાપ્ત પોસ્ટલ બેલેટની ગણતરી બંધ કરવા અને નિયમોનું પાલન ન કરતા રાજ્યોના ભંડોળને રોકવા જેવી જોગવાઈઓ સામેલ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABADને ફોલો કરશો. વેનેઝુએલામાં આજે સવારે યુમારે શહેરમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અગાઉ સાન ફેલિપમાં 7.

0: બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. પ્રારંભિક અહેવાલો મુજબ વેનેઝુએલાના કારાકસમાં અનેક માળખા ધરાશાયી થયા છે. ભૂકંપને લઈને ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ જાપાનમાં આજે સવારે દેશના ઉત્તર ભાગમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રિફેક્ચરના દરિયાકાંઠે 50 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું. જોકે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી અને જાનહાનીના અહેવાલ નથી. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. 25 જૂન 1975ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે કટોકટીની જાહેરાત કરી હતી. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાંભળીએ એક અહેવાલ.
1: આપાતકાલ લાગુ હોને કે બાદ કાર્યપાલિકા કો વ્યાપક અધિકાર પ્રાપ્ત હો ગયે ઓર રાજ્યો પર કેન્દ્ર કા નિયંત્રણ અધિક મજબૂત હો ગયા. અભિવ્યક્તિ કી સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સભા કરને ઓર દેશ મે સ્વતંત્ર રૂપ સે આવાગમન કરને કા અધિકાર પર પ્રતિબંધ લગા દિયા ગયા. સમાચાર પત્રો પર પૂર્વ સેન્સરશિપ લાગુ કર દી ગઈ. આપાતકાલ લાગુ કિયે જાને કે 50 વર્ષ પૂર્ણ હોને કે ઉપલક્ષ્ય મે સંસ્કૃતિ મંત્રાલય આજ નઈ દિલ્લી મે વર્ષભર ચલને વાલે કાર્યક્રમો કે સમાપન સમારોહ કા આયોજન કર રહા હૈ. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ઇસ કાર્યક્રમ કી અધ્યક્ષતા કરેંગે. સકલેન અખ્તર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે માન્ચેસ્ટરના અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 3 માંથી 2 મેચ જીતી છે. ભારત એ અને શ્રીલંકા એ વચ્ચે 2 મેચની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી આજથી શરૂ થશે. આ મેચ શ્રીલંકાના ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 10:15 વાગે રમાશે. ભારત એ ટીમનું નેતૃત્વ ધ્રુવ જુરેલ કરશે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી અમેરિકા સાથેના પ્રારંભિક શાંતિ કરાર હેઠળ ઈરાનમાં નિરીક્ષણ કરશે. જાપાનમાં પત્રકારો સાથે વાત કરતા એજન્સીના મહાનિદેશક રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ટૂંક સમયમાં નિરીક્ષણની પદ્ધતિઓ, તારીખ અને સ્થળો નક્કી કરાશે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે હસ્તાક્ષર કરાયેલા કરારમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમને ઓછું કરવાની પ્રક્રિયા એજન્સીના દેખરેખ હેઠળ કરાશે. ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા આજે નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ પર રાષ્ટ્રીય કાર્યશાળા યોજાશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની જરૂરિયાત વિકાસની જરૂરિયાત માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ઉકેલો પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, નિષ્ણાંતો, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ ભાગ લેશે. બ્રિટનમાં કિર સ્ટાર્મર પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ લેબર પાર્ટીના સાંસદ તરીકે તેમનો કાર્યકાળ ચાલુ રાખશે. શ્રી સ્ટાર્મર હાલમાં કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે પક્ષના નવા વડાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
2: આજના અખબારોમાં મુંબઈમાં થયેલા મુશળધાર વરસાદ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ફુલછાબ અને નવગુજરાત સમય લખે છે કે મુશળધાર વરસાદથી મુંબઈ પાણી પાણી, ચોમાસુ 13 દિવસ મોડું પણ ધમાકેદાર એન્ટ્રી, 12 ઇંચ વરસાદ ખાબક્યો. દિવ્ય ભાસ્કર લખે છે કે ગુજરાત પહોંચ્યું ચોમાસુ, 3 દિવસ પછી ગતિ પકડશે, પછી આખા દેશમાં વરસશે. અને ગુજરાત સમાચાર લખે છે કે એઆઈ ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ હિંસા વધારશે. સ્થાનિક સમાચારોમાં સલાયાથી પ્રતિબંધિત નશીલી દવાઓ યમન મોકલવાનું રેકેટ ઝડપાયું. ધ્રોલ નજીક લતીપર હાઈવે પર 2 કાર વચ્ચે અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. ભરતી નિયમોમાં ફેરફાર, હવે વહીવટી અધિકારી ક્લાસ 1 અને 2 માટે ફ્રેશ ઉમેદવારો અરજી કરી શકશે. ગુજરાતમાં બનેલા નકલી પ્લાઝમા મહારાષ્ટ્રની 2 બ્લડ બેંકમાં વેચાયા અને જીએસટી અધિકારીઓની મિલીભગતથી 600 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિ મંચ અંતર્ગત રાજ્યોની 30,000 કરોડ રૂપિયાના રોકાણ સાથેની માળખાકીય પરિયોજનાની સમીક્ષા કરી. હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની 2 દિવસીય બેઠકનો આરંભ થશે. અમેરિકાની ફેડરલ અદાલતે ટ્રમ્પના ચૂંટણી સંબંધિત કાર્યકારી આદેશની મોટાભાગની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદ્યો. આજે વહેલી સવારે વેનેઝુએલા અને જાપાન ધરતીકંપથી ધ્રુજ્યું. આજે સંવિધાન હત્યા દિવસ કટોકટીથી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારત આજે બાંગ્લાદેશ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા, રાષ્ટ્રીય

શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 8 થવા જઈ રહ્યા છે. બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

આ સાથે લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો થોડી જ વારમાં.

0: Akashvani at 90.
1: પ્રસ્તુત છે આપ સૌ શ્રોતા મિત્રોનો માનીતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

શ્રોતા મિત્રો, રેડિયોના સુર અને યાદોની સફરમાં આપ સૌનું અભિવાદન કરું છું. મિત્રો, સમય ગમે તેટલો બદલાય પણ જૂના હિન્દી ગીતોની સુગંધ ક્યારેય ઓછી નથી થતી. એટલે જ આજે તમારા દિવસને વધુ મધુર બનાવવા માટે અમે લઈને આવ્યા છે સુંદર મજાના ગીતો. આજના ગુલમહોરના બગીચામાં એવા ગીતો ખીલશે જે સીધા તમારા દિલને સ્પર્શી જશે. તો ચાલો સફરની શરૂઆત કરીએ ફિલ્મ ઘર સંસારના આ સુંદર ગીતથી. આશા ભોંસલે અને મન્નાડેના સ્વરમાં, રવિ સાહેબના સંગીત અને મજરૂ સુલતાનપુરીના શબ્દોથી.

વાહ, નદીનો કિનારો અને આ સુંદર હવા, ખરેખર મન પ્રફુલ્લિત થઈ ગયું. મિત્રો, જ્યારે સંગીતની દુનિયા સદાબહાર અવાજની વાત થાય ત્યારે એક નામ આપોઆપ હોઠ પર આવી જાય છે, કિશોર કુમાર. અને જો સાથે ગુલઝાર સાહેબના શબ્દો અને પંચમદાનું મેજિક હોય તો પૂછવું જ શું. તો ચાલો ફિલ્મ ખુશ્બુના આ સુપ્રસિદ્ધ ગીતને સાંભળીએ, જે નદીની લહેરોની જેમ વહે છે કિશોર કુમારના અવાજમાં.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
2: દસ લાખ ની લોટરી મને? વાવ,
3: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: મિત્રો, જિંદગીનું નામ જ વહેતા રહેવું છે, એટલે જ RD બર્મન અને આનંદ બક્ષી સાહેબની જોડી ફિલ્મ નમક હરામમાંથી એક રોમેન્ટિક અને ચુલબુલુ ગીત લઈને હાજર છે કિશોરદાના અવાજમાં.

જિંદગીના દરિયામાં ક્યારેક માણસ સાવ એકલો પડી જાય છે અને દિલ કોઈ સાથીને શોધે છે. આવી જ એકલતા અને લાગણીને ગુલઝાર સાહેબે કલમબદ્ધ કરી છે અને સલીલ ચૌધરીએ તેને સંગીતબદ્ધ કર્યું છે. ફિલ્મ મેરે અપનેમાંથી કિશોર કુમારનો વધુ એક દર્દભર્યો અવાજ.

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: મિત્રો, સંગીતની આ સફરમાં સાંભળીએ ફિલ્મ જુલીનું આ સુપ્રસિદ્ધ ગીત, જે આજે પણ દરેક પ્રેમીના દિલની ધડકન છે. રાજેશ રોશનનું સંગીત અને કિશોરદાના અવાજનો જાદુ.

હવે વાત કરીએ એક અનોખા અહેસાસની. જ્યારે કોઈ જિંદગીમાં આવે છે ત્યારે બધું બદલાઈ જાય છે. આપ તો એસે ના થે ફિલ્મમાંથી હેમલતાજીના મધુર અવાજમાં અને ઉષા ખન્નાના સંગીતથી સજાવેલું નિદા ફાઝલીનું આ અદ્ભુત ગીત સાંભળીએ.

મિત્રો, ગુલમહોરના આજના ગુલદસ્તામાં આટલા જ ગીતો. આશા છે કે આ ગીતોએ તમારી જૂની યાદોને તાજી કરી દીધી હશે. હવે તમારી દોસ્તને રજા આપશો, રેડિયો સાંભળતા રહો અને ખુશ રહો.

આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર વિભા દેસાઈને

0: અરે ભાઈ તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ द्वारा जनहितमा प्रसारित.
2: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
3: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
4: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे.
3: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
4: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.
5: સાંભળીએ કલાકાર ભવંશ ગાયક વૃંદના સ્વરમાં આ ગીત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળીએ ભવંશ ગાયક વૃંદના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા કલાકાર પંકજ ઉદાસને અને સાથીદારોને. આ સાથે આજનો શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો થોડી જ વારમાં.

0: સીટ લીટ માં. અરે વાહ,
1: પતાણી.
0: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણીના ધ્વનિ તરંગોના સંગાથે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ આપનો મનપસંદ કાર્યક્રમ સહિયર. હું છું કૃપા જીવરાજાની.
1: અને હું છું અટલ શર્મા.
0: કાર્યક્રમમાં સૌ બહેનો અને શ્રોતાઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. અટલબેન, આપણે કેટલા બધા આપણા શણગારો હોય છે બહેનોના, સાડી તો આપણે પહેરી હોય પણ એની સાથે આપણને તૈયાર થતા કેટલી વાર લાગે, કારણ કે આપણે ઘણું બધું શણગાર કરવાનો હોય.
1: એટલે સ્ત્રી અને શણગાર એ આમ છૂટા પાડી શકાય નહીં.
0: હા,
1: તો શણગારની વાત કરીએ તો તને શું શું વસ્તુ યાદ આવે કૃપા?
0: શણગારની વાત આવે ને અટલબેન, તો પહેલા તો મને એક સરસ મજાની કવિતા યાદ આવે છે. કંકુના ચાંદલા ને કાજળની કાળી ધાર, એ તો છે નારીના પ્રાચીન શણગાર.
2: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
3: I am Dr. Kaushal Patel. I am a medical director and gynecologist at ESA Hospital and IVF Center in Vapi, Gujarat. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying. Affecting 1 in 6 couples, remember, it's never just a women's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
2: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
0: કેટલું બધું આપણને યાદ આવે,
1: ચાંદલો લગાવીએ,
0: ચાંદલો લગાવીએ, અને ખાસ કરીને સરસ મજાની રંગબેરંગી બંગડીઓ.
1: હા, અને બંગડીઓની વાત આવે ને તો કેટલા બધા લોકગીતો, ફિલ્મી ગીતો બંગડી ઉપર જ બન્યા છે.
0: હા,
1: એટલે એમ કહી શકાય કે એક સૌભાગ્યની નિશાની છે.
0: હા,
1: અને કાંઈ નહીં તો

0: છેલ્લે એક કળું પણ આજકાલની જે મોડર્ન આપણી બહેનો હોય છે એ
1: હા
0: પહેરતી હોય છે કે ભાઈ કાચની ચૂડીઓ છે એ પહેરીને ઓફિસ કેમ ન જવાય, તો એક નાનકડો કળો પણ કંઈક હાથમાં હોવું જોઈએ.
1: હા કારણ કે એના વગર આપણો શણગાર અધૂરો લાગે.
0: હા, પણ જે ચૂડી કહેવાય કે જે આપણે બંગડી કહેવાય, એના થકી એક રોજગારી પણ ઘણી બહેનોને મળતી હોય છે. તો આવી જ કંઈક વાત આજે આપણે સૈયરમાં લઈને આવ્યા છીએ. બે મહેમાન, બે બહેનો આવી ગયા છે. રીટાબેન એક મહેમાનને લઈને આવ્યા છે. રીટાબેન છે એ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે ઘણા વર્ષો સાથે જોડાયેલા છે. ગ્રામ વિકાસ, સ્ત્રી સશક્તિકરણ, પ્રાકૃતિક ખેતી એવા ઘણા બધા જે ક્ષેત્રો છે એમાં
1: જી
0: એ પોતાનું યોગદાન આપી રહ્યા છે. અને એમની સાથે જયશ્રીબેનને લઈને આવ્યા છે. તો સૌથી પહેલા તો બંને બહેનોનું સ્વાગત કરીએ અને એમને કહીએ નમસ્કાર.
1: નમસ્કાર.
2: નમસ્કાર.
0: નમસ્કાર રીટાબેન, સૌથી પહેલા જયશ્રીબેનનો પરિચય આપો.
2: જયશ્રીબેન છે એ જસદણ તાલુકાના લીલાપુર ગામના છે.
1: જી
2: અને આમ જોઈએ તો પહેલેથી એ ખેતી સાથે જોડાયેલા, સંયુક્ત ફેમિલીમાં રહે છે અને ખેતી કરતા હતા. પણ એને બેબી નાની થઈ અને ઘરે રહેવાનું થયું, એમાંથી એને કંઈક વિચાર આવ્યો કે હું ઘરે બેઠા શું કરી શકું. તો એમના ગામમાં અમુક બહેનો છે એ ઘરે બેસીને બંગડી ઉપર ડાયમંડ લગાવવાનું ને એવું કામ કરતા હતા,
0: અચ્છા.
2: અને એ પણ લઈ આવ્યા ત્યાંથી કે હું પણ આવું કંઈક કામ કરું. અને એના પછી હવે એ પોતે બીજા બહેનોને આપતા થયા છે.
0: અચ્છા.
2: એ આખી જર્ની છે એ આપણને જયશ્રીબેન કહેશે.
0: તો જયશ્રીબેન, મૂળ તમે કયા ગામના, તમારું પિયર કઈ ગામનું?
1: મારું પિયર વીરનગર.
0: બરાબર. અને પછી પરણીને આપ લીલાપુર આવ્યા
1: લીલાપુર.
0: અને ખેતી કરતા પેલા,
1: હા,
0: તો
1: ખેતી
0: ખેતીમાં
1: કરતા.
0: શું શું કામ કરતા?
1: ખેતીમાં કપાસ વીણી, માંડવી વાવી, એટલે પછી સિઝનમાં ઈ લેવાની હોય,
0: હા.
1: ઘઉં વાવે, રચકો, બધું કામ કરેલું. પેલા અહીંયા મારા પિયરે ખેતી જ કરતા, 10 ભણીને ઉઠ્યા એટલે ખેતીમાં જ.
0: બરાબર.
1: પછી અહીંયા આવ્યા ને પછી બેબી નાની થઈ એટલે કીધું હવે આપણે વાડીએ તો ન જઈએ, કે એટલે કીધું ઘરે ગામમાં કામ મળતું તો કીધું હું લઈ આવું.
0: બરાબર.
1: લઈ આવું તો પછી બેબી ડીશ ઢોળી નાખે, હલવા સલવા શીખે, એટલે તો કીધું આ નહીં મેળાવે. કીધું આને કરતા પપ્પાને કીધું તમે કામ ગોતો ને, તો હું ખાલી દેવામાં તો મારે 1 કલાક જ થાય. કીધું પછી આપણે છૂટા થઈ જઈએ, કામ બીજું હોય તો આપણે ઘરનું કરીએ, કે અને ઓલું તો એમાં એમાં બેઠું રહેવું પડે. તો બાજુના ગામમાં ગયા તો કામ ઈ ભાઈ લઈ આવતા રાજકોટથી, ત્યાં જોઈ આવ્યા. તો
0: બરાબર.
1: કે તમારે હાટું લેતો આવીશ, કે અમારે સંબંધી થઈ ગયા. તો રોજે ઈ માલ લઈ આવે ને લઈ જાય, મારે ઘરે નાખી જાય. પછી વેપારી નંબર ઈ કે તમને દઈ દઉં, કે મને આમાં કઈ ખબર પડે નહીં.
0: બરાબર.
1: તો ઈ ફોટા ઉપર પછી વેપારી એમ કે આ નમૂનો નાખું છું, તમે આવું કામ કરાવી દેજો. એટલે હું ઈ કામ કરાવી દેતી એમને.
0: એટલે બંગડીનો વ્યવસાય કોઈ કરતું?
1: હા, પેલા અમારા ગામમાં કરતા.
3: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં
4: વર્ષ 2026-27 કે લિયે પ્રવેશ શુરુ.
3: ડિપ્લોમા સે ડિગ્રી અભ્યાસ કે લિયે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ ઇન્જિનિયરિંગ કે લિયે ઓનલાઈન યા ઓફલાઈન આવેદન કર સકતે હૈ. ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કે બાદ ડિગ્રી ઇન્જિનિયરિંગ કે દૂસરે વર્ષ મેં ભી પ્રવેશ કર સકતે હૈ.
4: ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઈટ હૈ www.dhtednhdd.in.
3: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ, દાદરા નગર હવેલી ઓર દમણ દીવ.
5: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
6: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
5: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
6: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: પછી તમે આગળ આવ્યા અને અત્યારે પણ તમે ઘણી બહેનોને રોજગારી આપી રહ્યા છો, અને હવે કઈક દુકાન પણ કરી છે. તો એ વાત કરો કે કેવી રીતે ઘરથી શરૂઆત કરીને પછી દુકાન સુધી પહોંચ્યા.
1: મેં મિની મોલ બનાવ્યો. પેલા ઘરે વેચતી તો બધું હાકડ પડતી, ઘરે બધું બંગડીનો સામાન હોય અને આ બધી વસ્તુ સામે નહીં, અને અંદર કોઈ કસ્ટમર આવી ન શકે. એટલે મેં એવું વિચાર્યું કે અહીં બજારમાં ક્યાંક હોય ને તો ગરાગ આવી શકે, 2-5 વધારે. તો ત્યાં એક મકાન વેચાતું હતું જૂનું, તે લીધું, 8 લાખ નું રાખ્યું, અને એમાં થોડો ખર્ચો કર્યો 2 લાખ નો, પીઓપી કર્યું ને એવું બધું. તો ત્યાં દુકાન અત્યારે સારી હાલે છે, બધી કટલેરી, કરિયાણું, પ્લાસ્ટિક વસ્તુ, હોજીયરીની, ટોટલ વસ્તુ ચંપલ ને બધું રાખીશ.

0: આપેલા કોઈ વાર વ્યવસાય સાથે કઈ સંકળાયેલા
1: ના,
0: હતા ખરા?
1: કોઈ નહીં.
0: પહેલી જ વાર?
1: હા, પહેલી જ વાર.
0: તો પરિવારમાંથી પછી કેવો સહયોગ મળે છે અત્યારે?
1: પેલા તો એમ કે બધું કામ હેરે ન થાય, કે એક કરાય, કે તો હું કઈ ગણકાર જ ન દઉં, હું મારી રીતે કર્યા રાખું. ભલે ને મેં કીધું, બધા એમ કે બાઈ એમ કે તાર હાવ વાડી આવી જાય તું એકલી કર. હું કહું હા, ન્યાય વાડી કામ તો હોય જ ને, કીધું ભલે ને મારે તાણ પડે પણ તોય હું સવારે વહેલી ઉઠીને બધું ઘરકામ કરી નાખું. પછી તો હવે તો મારી મમ્મી હતે ને એમ કે બેઠા હોય ને જમવા ત્યાં ફોન આવે કે વસ્તુ લેવી આવો ને, તો એમ કે તું જા હું વાસણ ને એવું કરીને આવીશ કે નીચે.
2: એટલે ઘરમાંથી પણ પૂરેપૂરો આપણે સહયોગ
1: મળે છે.
2: નાના મોટા કામો બીજા લોકો આપણને કરી દે તો આપણે એક સરખો વ્યવસાયમાં ધ્યાન આપી શકીએ.
1: હા,
0: તો રીટાબેન ને પૂછીએ કે રીટાબેન આવી રીતે નાનકડી શરૂઆત કરી અને બેન બહુ ભણેલા પણ નથી અને અહીં સુધી પહોંચ્યા છે, તો એક સખી મંડળ નું પણ આમાં કઈક ને કઈક એક ભૂમિકા રહી છે.
1: બેન એક સખી મંડળમાં એ જતા નોકરી કરતા, પછી મને કે ફોન આવ્યો કે આપણે 10 બહેનો સખી મંડળ બનાવશું. મેં કીધું હા બનાવશું, કીધું તો 10 બહેનો ભેગા થયા અને એમાં મને પ્રમુખ બનાવી. એટલે પછી બધે કોન્ટેક કર, રીટાબેન જેવા ગુરુ ને ક્યાંક મેળા ને એવું થાય સરસ, એટલે કે તમારા બેન આવવાનું છે, કાજલબેન એમ કે વસ્તુ લઈને આવવાનું, તો ત્યાં પણ સારું હતું ને વેચાણ થાય.
3: એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ થકી જે અપરા અંતર્ગત આરોહણ પ્રોજેક્ટ ચાલે છે એમાં લીલાપુર ગામ છે અને એમાં જયશ્રીબેન જોડાયેલા છે. ત્યાં અમારા 15 સખી મંડળો ચાલે છે અને દરેક બહેનો છે એ બચત કરે, નિયમિત મીટિંગ કરે, એક્ટિવિટી તો છે એની સાથે અમુક અમુક બહેનો છે એ આવું કામ કરી રહ્યા છે અલગ અલગ. તો જયશ્રીબેન બંગડીનું કામ પહેલા લઈ આવતા હતા પોતે બીજેથી અને એમાંથી એ પોતે બીજા બહેનોને હવે એ કામ આપતા થયા છે. અને એમણે વાત કરી એમ કે બંગડી વર્ક કરવા માટે લેવા આવે ત્યારે એને એમ થાય કે મારે બંગડી લેવી પણ છે, તો એ બંગડી વેચવાનું પણ ચાલુ કર્યું એમણે. એની સાથે કે ભાઈ બંગડી તો લીધી, હવે સેટ છે આને મેચિંગ, બુટ્ટી છે આને મેચિંગ, તો બધું જ કટલેરી રાખવા માંડ્યા. જેવી ડિમાન્ડ આવી એવું હવે આટલું કટલેરીનું મટીરિયલ રાખતા હતા. પછી બહેનો ત્યાં આવીને વાત કરતા હોય કે હવે કટલેરી તો લેવાઈ ગઈ, ચાલો કરિયાણું લઈ આવીએ. તો એને એ પણ કર્યું.
0: અચ્છા,
3: કે ભાઈ ચાલો કરિયાણું બી અહીંયા રાખીએ, એટલે બહેનોને બીજે કઈ ધક્કો જ નહીં. એટલે જે ડિમાન્ડ બહેનોની આવતી હતી એટલે એટલા કોઠા સુજવાળા જયશ્રીબેન અને એનો પરિવાર. આપણે કહીએ તો આ એક સંયુક્ત પરિવાર છે, એનો બેનિફિટ છે.
4: જૂન ઇઝ મંથ ફોર નેશનલ ઇન્ફર્ટિલિટી અવેરનેસ. લેટ્સ લિસન ફ્રોમ ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ.
5: આઈ એમ ડોક્ટર કૌશલ પટેલ. આઈ એમ અ મેડિકલ ડાયરેક્ટર એન્ડ ગાયનેકોલોજિસ્ટ એટ ઈસા હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર ઇન વાપી, ગુજરાત. A voice for fertility, a voice for complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying. Affecting 1 in 6 couples, remember, it's never just a women's issue. Both partners are equal here. From lifestyle changes to advanced medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and seek timely medical advice. Let us come together to be a voice for complete families.
4: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: એટલે ટેકનોલોજીનો પણ ખૂબ સરસ ઉપયોગ કરે છે.
0: તો આ પહેલા જ્યારે તમે પોતે આ બનાવતા, ઘરે કામ કરતા, ત્યારે કેટલા દિવસમાં લગભગ કેટલી બંગડીઓ કરી લેતા અને કમાણી કેટલીક થતી?
1: ત્યારે તો 1000 રૂપિયાનું જ કામ થતું મહિને. આપણે
0: આખા મહિનામાં? હા. અને અત્યારે?
1: અત્યારે તો 30,000 પહોંચી ગયા ને.
0: અચ્છા, હવે દિવસમાં 1000 થઈ જાય છે.
1: હા, દિવસમાં 1000 થઈ જાય.
0: તો આ જે દુકાન છે એનું સંચાલન કોણ કરે છે?
1: એનું હું જ કરું છું.
0: અચ્છા, તો બીજા કોઈ માણસો રાખ્યા છે?
1: રાખ્યા હતા, એક છોકરી રાખી હતી, એને 4,500 પગાર દેવાન થાય. તો કીધું હવે હજી મારે જાતે જ કરવું છે, કીધું ગ્રાહક એક સાથે જ ન થવાના. તો કીધું ભલે ને આપણે એટલો બચાવ થાય નઈ, એટલે છોકરીને કીધું તારે હવે ન આવું તો કઈ નઈ, કીધું હું હવે એકલી પહોંચી જાઉં છું, મારી બેબી મોટી થઈ ગઈ છે, એટલે હજી હવે જાતે જ એકલી કરું છું. અને માલ બધો ઓર્ડર વાળા લખવા વાળા આવે એટલે માલ પણ ઘરે પહોંચી જાય છે.
0: બરાબર. તો લીલાપુર એમ જોઈએ તો એક નાનકડું સેન્ટર છે, તો એમાં આવી કેટલીક મહિલાઓ હશે જે આવી રીતે દુકાન કે મોલ ચલાવતી હશે?

0: તો ઘણી હોય પણ
1: હા
0: બધા પાસે પ્રોપર્ટી ન હોય ને એટલી બધી, આમાં પૈસા ઘણા રોકાઈ જાય માલમાં. આપણે 1000 ની વસ્તુ લીધી હોય તો હજી એક વસ્તુ વેચાય, પછી બીજી વસ્તુ તો વેચતા વાર લાગે.
1: પૈસા હોય તો એ જયશ્રીબેન હિંમતની પણ એક વાત છે
0: હા
1: કે બધામાં એવી હિંમત પણ નથી હોતી અને તમે બહુ ભણી શક્યા નથી એ વસ્તુ પણ તમે એને એક પડકારની રીતે જોયું અને એમ વિચાર્યું કે ઓછું ભણતર છે છતાં હું આ કરી શકીશ, કારણ કે હિસાબ કિતાબ પણ રાખવો પડે, તમે વ્યવસાય કરતા હોય
0: હા
1: તો બેંકમાં જવું પડે, પછી આજે તમે સખી મંડળ ચલાવો છો
0: હા
1: એમાં પણ તમારે જવાબદારી તો આવે ને.
0: હા મહિને મહિને હપ્તો ભરવા જવું પડે, કોઈને ઉપાડવા હોય તોય જવું પડે, મેસેજ આવે એ બધાને ફોનમાં નાખવાનો પાછો, તો
1: હા
0: બધા લોકોને ખબર પડે ને હપ્તો જમા થઈ ગયો, એવું બધું કરવું પડે.
1: તો આ બધી પ્રવૃત્તિઓ તમે શીખ્યા ધીરે ધીરે કે તમને કોઈ માર્ગદર્શન આપ્યું?
0: ના, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સાથે જોડાણા મંગલ મિશનના મંડળ બનાવ્યું ને એમાંથી બધે કાજલબેન દ્વારા બધી માહિતી આપતા, એ કે બેન તમે આવો ગમે ત્યાં મેળા ને એવું હોય તો એ આપણે હું વસ્તુ આપણે પડી ન રહે, આ ગામમાં ન ગમી તો બીજા ગામમાંની બહેનોને ઈ નવીન લાગે એટલે માલ બધો વેસ્ટ ન જાય, વેચાણ થઈ જાય છે.
1: બરાબર. તો અત્યારે લગભગ કેટલા ગામો સુધી તમે પહોંચ્યા છો અને કેટલી બહેનો સાથે વ્યવસાયથી જોડાણા હશો?
0: હા, બે ત્રણ બહેનો લઈ જાય છે મારી પાસેથી માલ કટલેરીનો, 5 રૂપિયા ફેરે હું એને આપી દઉં.
1: બરાબર.
0: મંગળસૂત્ર લીધું હોય મારે 150 નો આવ્યું હોય તો હું એને 160 માં આપું, એ રીતે
1: બરાબર.
0: માલ લઈ જાય.
1: એટલે એને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો
0: હા,
1: થાય.
0: અને એ લોકો હજી રાજકોટને ત્યાં ક્યાંય જોયું ન હોય એટલે એમ કે થોડો માલ લેવો હોય એટલે જાય ન હકે.
1: અને તમને થોડોક અનુભવ પણ હોય એટલે કયો માલ લેવો, શું લેવું,
0: હા
1: કેટલામાં વેચવો, કેટલામાં વેચાય છે એ બધું થોડોક આઈડિયા હોય. અને આ બધી પ્રવૃત્તિ આપ કરો છો અને ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છો, તો આપને એવા કોઈ અનુભવ થયા કે સારા કે ખરાબ, ખાટા મીઠા તો થતા જ હોય,
0: હા
1: તો એ વિશે થોડું જણાવો.
0: ગરાગ એવાય આવે એમ કે આલે આ નથી કે હારું કે પાછું રાખ લે કે અમારાને શું કરું, ડેટ વહી ગઈ છે ના, હું કઉ લાવો કરે વાપરી વાળું મૂકી દઉં. ક્યારેક આપણે ખોટ જાય તો ક્યારેક નફો થાય, પણ આપણે એનું મોઢું ન તોડી લેવાય, બીજી વાર કોઈ આવે નહીં આપણી વારે.
1: ગ્રાહક નો સંતોષ
0: હા
1: જોવો પડે
0: પડે. હા,
2: आईटीआई एडमिशन 2026-27
3: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू.
2: आईटीआई में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dheteednhdd.in.
3: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
2: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी.
4: नमस्ते, मैं आपका BLO आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ.
5: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान. मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं.
3: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे.
5: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं.
3: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी.
6: એ બધું છે એ બહુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે અને આસપાસના ગામના બહેનો પણ આમાં જોડાયા છે કે આ મટીરિયલ લઈ જાય, વેચાણ કરે, પાછું આપી જાય. તો એક આવકનો સ્ત્રોત બહેનો કેમ વધારે એના માટે પણ એ સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. આજકાલ બહેનો ખેતીમાંથી વિડ્રો થઈ રહ્યા છે, આમ તો આખા પરિવાર જ વિડ્રો થાય છે અને બીજા પર જ નિર્ભર છે, ત્યારે એમણે ખેતી પણ ચાલુ રાખી છે.
1: અચ્છા,
6: બાકીનો પરિવાર પણ ખેતી કરે છે અને એ બેન છે એ મોલ ચલાવે છે.
1: અચ્છા,
0: તો બેલો છે અમારે વાડીએ.
1: અચ્છા,
0: એટલે સાસુ સસરાની એ સંભાળે, જમીન વાવવા દઈ દે.
1: એટલે આખું પરિવાર મળી અને એક કામ કરે, સાથે તો રહે જ પણ આર્થિક રીતે પણ જો સાથે હોય તો એનાથી ઘણો ફેર પડતો હોય છે. અને એ કામ જોયું ને તો વેપારી કોઠાસૂઝ બચત છે કે નફો છે, વેચાણ છે, પ્રોડક્શન છે, આવી નાની નાની બધી બાબતોનું એમણે અનુભવે શિક્ષણ લીધું અને હવે બીજાને પણ આપી રહ્યા છે. તો એક બધા માટે એક પ્રેરણારૂપ એમની યાત્રા રહી અને આજે પણ આમની વાત સાંભળીને ઘણાને પ્રેરણા પણ મળશે.
0: જસદણમાં મેળો ચાલી રહ્યો, સ્વદેશી મેળો, તો એમાં 6 વાગે જાય આખો દિવસ દુકાને ચલાવી અને ત્યાં 6 વાગે જાય 10 વાગે તોય 5000 નો વેપાર થઈ જાય.
1: વાહ વાહ,
6: એટલે નાના મોટા મેળાઓમાં તક ઝડપી લે છે. સામાન્ય અમારી એક નાની મીટિંગ

0: હોય તો પણ એ મટીરિયલ સાથે જ લઈ આવે.
1: અચ્છા,
0: બહેનો હોય એટલે પૂછે, બંગડી લાવ્યા
2: તો લેવાની જ હોય.
0: એટલે એમ બી એનું પ્રચાર પ્રસાર વિતરણ સરસ રીતે થાય.
1: એટલે ટૂંકમાં એ જે કામ કરે છે એમાં એમને આનંદ પણ આવે છે.
2: તો એ કઈ સારી રીતે એમાં એ કરી શકે એમની એમને ખૂબ સરસ સમજ પણ છે. અને આટલી બધી તમે પ્રવૃત્તિઓ કરો છો, તો જ્યારે તમે કામકાજ ન હોય અથવા થોડો સમય મળે તો એવી કોઈ પ્રવૃત્તિ ખરી, કે તમારા શોખ કયા, કે કોઈ ઘણાને ગીત ગાવું ગમતું હોય કે બીજું કોઈ ભરત ગૂંથણનો શોખ હોય, તો એવી કઈ કાર્ય કરો છો આપ?
3: ફ્રી ટાઈમમાં તો ઘરકામ હોય ને, જ્યારે ગરક ને એવું ન હોય ત્યારે બપોર વેચે ને દળવાનું હોય બહેનોને, એ બધું કામ કરવાનું હોય ને, જે સામાન દુકાનમાં થઈ રહ્યો હોય પડ્યો હોય મૂકવાનો હોય.
1: એટલે ટૂંકમાં બહુ
2: ઘરનું જ
1: ફ્રી સમય હોય એવું થતું નથી. મને લાગે છે કે જયશ્રી બેન ની આટલી એક પ્રેરણાત્મક સફર રહી છે, તો ઘણા મિત્રોને ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે અથવા આવું કોઈ વ્યવસાય શરૂ કરવું હોય તો કંઈક માર્ગદર્શન પણ મેળવી શકે.
2: તો જયશ્રી બેન કાકડિયાનો નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 98 98 4 98 98 4 12 424 12 424,
1: એટલે કે 9898 41 2424.
2: તો જયશ્રીબેન, આપનો ખૂબ જ સરસ મજાની અમને વાતો કરી અને આપનો સમય આપીને આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને રીટાબેન, આપ પણ આવી પ્રેરણાદાયી યાત્રા કરનાર બહેનોને આપ અહીંયા સરસ શ્રોતાઓ સુધી લઈ આવી અને એમની યાત્રાનો સૌને ખ્યાલ આપો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.

0: તો આટલી સરસ વાતો આપણે સાંભળી અટલબેન. તો હવે આપણે જયશ્રીબેન પણ છે અને રીટાબેન પણ છે અને સર્વે શ્રોતા મિત્રો, આપણે સૌ મળીને એક સરસ મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.
1: ચોક્કસ.

0: વાહ અટલબેન, ખરેખર આ સરસ મજાનો ગીત સાંભળવાની આપણને તો મજા આવી, અને આશા છે કે શ્રોતાઓને પણ આ ગીત સાંભળવાની મજા આવી હશે. હવે ઘડિયાળ કહે છે કે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે, તો આપણે શ્રોતાઓની વિદાય લઈએ તે પહેલા કહીએ કે આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ ચોક્કસ પાઠવશો.
1: કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા આપી શકો છો. પત્ર લખવાનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360001. અમારું ઈમેલ આઈડી છે rajkotsahiyar@gmail.com. rajkotsahiyar@gmail.com. તો આ સરનામે આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો.
2: તો આ સાથે જ સહિયર કાર્યક્રમ પૂરો કરવાની આપની દોસ્ત અટલ શર્મા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગ્યે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં તથા 1:05 અંગ્રેજીમાં સમાચાર સાંભળીશું.

શ્રોતા મિત્રો, પ્રફુલ દવેના સ્વરમાં અવિનાશ વ્યાસની ગીત રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ રાષ્ટ્રીય સમાચાર. આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાની અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વેનેઝુએલાના કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં આજે આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપના કારણે 32 લોકોના મૃત્યુ અને 700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે આગામી સૂચના સુધી શાળાઓ અને બિનઆવશ્યક પ્રવૃત્તિઓ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાહેર અને ખાનગી આરોગ્ય નેટવર્કને પણ સક્રિય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોના પરિજનો અને ઇજાગ્રસ્તો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ભૂકંપથી થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા વેનેઝુએલાની સરકાર અને લોકો, ખાસ કરીને પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી અને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ભારત ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માંગે છે. ગુરુગ્રામમાં બ્રિક્સ ઉર્જામંત્રીઓની 11મી બેઠકનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું કે વિકાસલક્ષી આકાંક્ષાઓ અને ટકાઉ વિકાસલક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સસ્તી, વિશ્વસનીય અને ટકાઉ ઉર્જા અનિવાર્ય છે. સમગ્ર ઉર્જા મૂલ્ય શૃંખલામાં ભારતના રોકાણો અંગે વાત કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી ડિજિટલી સક્ષમ વીજળી પ્રણાલીઓમાંની એકનો પાયો નાખી રહ્યું છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં જેજુ ફોરમ પીસ એન્ડ પ્રોસ્પેરિટીને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભિન્નતાઓ પર ભાર મૂકવાની વૃત્તિ વધી છે અને તેને અનુરૂપ ક્ષમતાઓ પણ ઉપયોગમાં લેવાઈ છે. તેમણે જણાવ્યું કે ટેકનોલોજીની પ્રગતિ આવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. કોવિડ-19, આતંકવાદી કૃત્યો અથવા આબોહવા પરિવર્તનની ઘટનાઓની અસર જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પ્રભાવશાળી રાષ્ટ્રો વચ્ચે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવાથી વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે કટોકટી બંધારણ પર સીધો હુમલો હતો, જેમાં નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો અને રાજકીય નેતાઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બંધારણ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ, અધિકારો અને ફરજોને મૂર્તિમંત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 1975માં જાહેર કરાયેલી કટોકટી અંગે કહ્યું કે કટોકટી એ સમયની યાદ અપાવે છે જ્યારે

બંધારણીય મૂલ્યોની ગંભીર કસોટી કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે કટોકટી સામે લડનારા લોકશાહીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે 25 જૂન 1975 એ ભારતીય લોકશાહીમાં એક કાળું પ્રકરણ હતું, જ્યારે તત્કાલીન સરકારે બંધારણ, પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજથી લંડન અને યુકેની 3 દિવસની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ આગામી મહિનાની 15મી તારીખથી અમલમાં આવનારા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અને સાથી ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શનના અમલીકરણ માટેની તૈયારીઓની સમીક્ષા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને નવી ગતિ આપશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની કાર્યવાહીની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ કરતી PIL પર તાત્કાલિક સુનાવણી કરવાનો આજે સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. જો કે કોર્ટે અરજદારને ખાતરી આપી હતી કે આ મામલો યોગ્ય સમયે સૂચિબદ્ધ કરવામાં આવશે. અરજદાર એડવોકેટ નરેન્દ્રકુમાર ગોસ્વામીએ વ્યક્તિગત રીતે હાજર રહીને ન્યાયાધીશ BV નાગરત્ના અને જયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની વિનંતી મહત્વપૂર્ણ પુરાવાઓની જાળવણી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક સૂચિબદ્ધ કરવામાં આવે. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ આજે ઉત્તરપ્રદેશના વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો. હબ એન્ડ સ્પોક મોડલ હેઠળ શરૂ કરાયેલી આ ફ્લાઇટ વારાણસીને દિલ્હી દ્વારા વિશ્વભરના વિવિધ દેશો સાથે જોડશે. તેમણે જાહેરાત કરી હતી કે આગામી 6 અઠવાડિયામાં આ હબ એન્ડ સ્પોક મોડલ સાથે 6 વધુ એરપોર્ટ જોડવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ મુસાફરોને તેમના વતનથી આંતરરાષ્ટ્રીય મુસાફરી સરળતાથી શરૂ કરવા સક્ષમ બનાવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIએ એક મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના સંબંધમાં ચેન્નાઈ અને કોલકાતાથી 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને પંજાબ, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાંથી 80થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીએ જણાવ્યું હતું કે દેશભરમાં ડિજિટલ ધરપકડ કૌભાંડના 200થી વધુ કેસોમાં કથિત રીતે સંડોવાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે ઓપરેશન ચક્ર 6 હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. કોલકાતામાં તારાતલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 9 થઈ છે. આ ઘટના બાદ કુલ 29 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આજે રાજ્ય વિધાનસભામાં માહિતી આપતા આ ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તો માટે 1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. દરમિયાન આ ઘટનાની તપાસ માટે એક ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કમલ સામંત સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગઈકાલે 3 લોકોની ધરપકડ કરાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ કોરિયા સામે 1-0થી વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ્યું છે. મેક્સિકોએ ચેક રિપબ્લિકને 3-0થી હરાવીને પ્રથમ વખત વિશ્વકપની ગ્રુપ સ્ટેજ મેચ જીતી લીધી હતી. મોરોક્કોએ પણ એટલાન્ટામાં ગ્રુપ સીના મુકાબલામાં હૈતીને 4-2થી હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ કર્યો હતો. તો 5 વખતના વિશ્વકપ વિજેતા બ્રાઝિલે મિયામીમાં સ્કોટલેન્ડને 3-0થી હરાવ્યું હતું. આ જીત સાથે બ્રાઝિલ ગ્રુપ સીના વિજેતા તરીકે નોકઆઉટ તબક્કામાં પ્રવેશ્યું હતું. તો બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે 3-1થી હાર બાદ કતાર સ્પર્ધામાંથી બહાર થયું છે. સ્વિટ્ઝરલેન્ડે વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સામે 2-1થી વિજય મેળવ્યો હતો. ફિફાએ ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે. આ સસ્પેન્શન ફિફાના નિયમોના ઉલ્લંઘન અને તૃતીય પક્ષની દખલગીરી માટે કરાયું છે. ગઈકાલથી અમલમાં આવેલા આ સસ્પેન્શનનો અર્થ એ છે કે નેપાળની રાષ્ટ્રીય ટીમો અને ક્લબોને આગામી સૂચના સુધી તમામ ફિફા અને AFC સ્પર્ધાઓમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
ફીફાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ

0: મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી સસ્પેન્શન યથાવત રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વેનેઝુએલામાં વિનાશક ભૂકંપના કારણે 32ના મોત, કટોકટી જાહેર. જાનહાનિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે જણાવ્યું કે ઉર્જા પ્રણાલીઓના નિર્માણ માટે બ્રિક્સ સહયોગને મજબૂત બનાવવા માટે ભારતના પ્રયાસ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિશ્વ શસ્ત્રીકરણ, પડકારો અને સોશિયલ મીડિયા યુગ સંલગ્ન રાજકારણ તરફ જઈ રહ્યું છે. વારાણસીમાં લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પ્રથમ ઇઝી કનેક્ટ ફ્લાઇટ સેવાનો પ્રારંભ. અને દક્ષિણ આફ્રિકાએ સાઉથ કોરિયા પર વિજય મેળવીને પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપના નોકઆઉટમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ. પેશ હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

કાર્યક્રમમાં હમણાં આપે સાંભળ્યા કલાકાર હર્ષા ભોંસલે અને મન્ના ડેની ફિલ્મ લાલ પથ્થર. સંગીત શંકર જયકિશનનું અને રચના હતી નીરજની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા કલાકાર અશરફ મુસ્લેના સાથીઓને ફિલ્મ હતી મમતા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ફિલ્મથી ફૂલ ખીલે હે ગુલશન ગુલશન, સ્વર આપ્યો હતો કિશોર કુમાર અને સાથીદારોએ.
1: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કલાકાર યશુદાસને હમણાં પર સાંભળ્યા ફિલ્મ હતી સાવન કો આને દો. આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહી નદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આજે સમાપન થયું. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાવ્યો. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લાના સાણંદના પીંપણ અને મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે 2 દાયકા પહેલા શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે જનજનનો ઉત્સવ બન્યો. તેમણે ઉમેર્યું, અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત અને વડોદરાની શાળાઓમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળામાં તેમણે કહ્યું કે સુરત દેશનું પહેલું શહેર છે જ્યાં 6 અલગ અલગ ભાષામાં શિક્ષણ આપતી સરકારી શાળાઓ કાર્યરત છે.
1: સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
0: રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓએ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો. શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથ અને મંત્રી ત્રિગમ છાંગાએ કચ્છ જિલ્લાની શાળાઓમાં બાળકોનું નામાંકન કરાવ્યું. મહેસાણા જિલ્લાના સતલાસણા, ડભાડ અને મહિયલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી.
2: લગભગ 924 જેટલા વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ અપાવવામાં આવ્યો છે. 2003માં જ્યારે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની ત્રિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય, ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોટ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યુ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય.
0: જામનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અને તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના નાણામંત્રી ડોક્ટર કમલેશ પટેલે પ્રવેશોત્સવ ઉજવ્યો. મોરબીમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયા, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. બોટાદ જિલ્લામાં પ્રવેશોત્સવ દરમિયાન 5 નવી આંગણવાડીઓનું લોકાર્પણ થયું, જ્યારે પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલના બાળકનો આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો. ભરૂચ જિલ્લામાં હાંસોડ ખાતે પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા, જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં રાજ્યમંત્રી પ્રવીણ માળી પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા.

0: કતારમાં થયેલા પ્લાન્ટ વિસ્ફોટમાં ગુજરાતના વધુ એક યુવકનું મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 31 વર્ષીય કિરીટ કણઝારીયાના મૃતદેહને વતન લાવવા માટે તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ છે. આજે અથવા આવતીકાલે મૃતદેહ ખંભાળિયા પહોંચે તેવી શક્યતા હોવાનું અધિક કલેક્ટર મેહુલ દેસાઈએ જણાવ્યું.
1: હર્ષદપુર ગામના રહેવાસી કિરીટ જયંતિલાલ કણઝારીયા, જે હાલે કતાર દેશમાં દોહા ખાતે ગેસ પ્લાન્ટના બ્લાસ્ટ દુર્ઘટનામાં અવસાન પામેલા હતા અને પરિવારના સાથે સંપર્કમાં અમારા ગ્રાઉન્ડ લેવલની ટીમ છે અને તેઓને જોઈતી તમામ મદદ માટે તંત્ર એમના સાથે છે અને સાંજે અથવા આવતીકાલ સુધીમાં બોડી અત્રે આવી જવાના તેઓ દ્વારા અમને જાણકારી પ્રાપ્ત થઈ છે.
0: ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ગઈકાલે સુરતના એક યુવકના મોતની પણ પુષ્ટિ થઈ હતી. આણંદ જિલ્લામાં મહી નદી ઉપર ધુવારણ પાસે બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે 1,700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર રજત ચૌધરીના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદીના પટમાં વચ્ચે 2 કિલોમીટરની લંબાઈનું બ્રિજનું માળખું બનાવાશે, જેમાં નદીના વહેણને નિયંત્રિત કરવા અને ચોમાસા દરમિયાન વહી જતા મીઠા પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 જેટલા દરવાજા મુકાશે, જ્યારે બાકીના વિસ્તારમાં સંરક્ષણ બંધ બનાવાશે. આ બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. આ યોજના સાકાર થવાથી આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત અંદાજે 80 જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી શકાશે. ડિજિટલ ધરપકડ મામલે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે ગુજરાત સહિત 16 રાજ્યોમાં દરોડા પાડ્યા. સીબીઆઈએ ઓપરેશન ચક્ર 6 હેઠળ વિવિધ 80 થી વધુ સ્થળોએ પડેલા દરોડા દરમિયાન 2 શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. ડિજિટલ ધરપકડ અને સાયબર છેતરપિંડીના 200 થી વધુ કેસોમાં સંડોવાયેલા સંગઠિત માળખાને તોડી પાડવા સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પાટણ જિલ્લાના 398 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને જેલમાં મોકલાયો છે. રિમાન્ડ દરમિયાન પોલીસે પાટણના TB3 રસ્તા પાસે આવેલી તેની નવી સાઇટ પર પંચનામું કર્યું હતું. હારીજના વતની અને હાલ પાટણમાં રહેતા હર્ષદ ઠક્કરને ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે આજે આપેલી માહિતી અનુસાર 5 વર્ષમાં 3,700થી વધુ ગુના નોંધી કુલ 5,346 આરોપીઓને જેલમાં ધકેલાયા છે. માદક પદાર્થના માળખાને ખુલ્લા પાડનારા પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવા વિશેષ નીતિ અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
2: આ ગુજરાતમાં પડકારો બહુ છે. દરિયાઈ કિનારા છે, પાકિસ્તાનથી અમુક બાજુથી ડ્રગ આવે છે, પણ આપણા ATS અને જે પોલીસ છે કોસ્ટગાર્ડ સાથે મળીને ઘણા બધા મોટા મોટા સીઝર્સ કર્યા છે. ડ્રગના દૂષણને દૂર પાડવા માટે, એના નિસ્નાબૂદ કરવા માટે આપણા જે એજન્સી છે એની સાથે સાથે એક રિસેન્ટલી એક એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ પણ સરકારે ઊભું કર્યું છે.

0: જે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આગામી 3 થી 4 દિવસોમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: अहमदाबाद जनरल क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो हल्का से मध्यम बरसात का संभावना है, इसमें जो डिस्ट्रिक्ट में जो सौराष्ट्रों की देवभूमि द्वारका, जामनगर और पोरबंदर को छोड़कर बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है. अभी जो मानसून पास कर नॉर्दर्न लिमिट ऑफ मानसून का है, अभी अगले 3-4 दिनों में उत्तर अरब सागर, गुजरात, मध्य प्रदेश के और कुछ हिस्सों में आगे बढ़ने का संभावना है.
0: અમદાવાદમાં રમાઈ રહેલા એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે કોરિયા અને ચાઇનીઝ તાઇપેઈએ જીત નોંધાવી છે. કોરિયાએ ઓમાનને 3-2 હરાવ્યું. આ જીત સાથે કોરિયાએ પુલ બીમાં 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, જ્યારે બીજા મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું. બીજી તરફ ભારતીય ટીમ આજે રાત્રે 9 વાગે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમે અત્યાર સુધીની 4 મેચ જીતીને પુલ એમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના 9,171 સહિત કુલ 12,908 ઉદ્યોગકારોને 1,432.41 કરોડની સહાય અર્પણ કરી. વાયબ્રન્ટ ગુજરાતની આ 4થી પ્રાદેશિક પરિષદ સંદર્ભે ઉદ્યોગકારોના વિવિધ સંગઠનો અને પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવીન ઉદ્યોગ નીતિથી દેશ વિદેશના ઉદ્યોગોનું ગુજરાત તરફ આકર્ષણ વધ્યું છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સત્તામંડળ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે ઉભી થતી ફરિયાદોના નિકાલ અર્થે 1 જૂન 2026થી વરસાદી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, જેનો ટેલિફોન નંબર 079-27-54-5051 છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવમાં 28 લાખથી વધુ બાળકોને પ્રવેશ અપાયો. આણંદના ધુવારણ પાસે મહીનદી પર 1,700 કરોડ રૂપિયાના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનશે. ડિજિટલ ધરપકડ મામલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં સીબીઆઈના દરોડા. ગુજરાત પોલીસે 5 વર્ષમાં 13,600 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડ્યો. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડ, ખાતર, પાણી, બિયારણ, આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાન વાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.
3: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત ખેત બચાવો અભિયાન, નેચરલ ફાર્મિંગ એ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે બાગાયત વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર હર્ષદ પ્રજાપતિની હરેશ પટેલે લીધેલી મુલાકાત.
4: નમસ્તે ખેડૂત મિત્રો, આકાશવાણી દમણના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. હું હરેશ પટેલ આજે આપની સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ અને સમયોચિત વિષય, ખેત બચાવો અભિયાન, નેચરલ ફાર્મિંગ અને ટકાઉ ખેતી વિશે વાત કરવા માટે ઉપસ્થિત છું. મિત્રો, ખેતી એ માત્ર આપણો વ્યવસાય નથી, પરંતુ આપણા જીવન, સંસ્કૃતિ અને અર્થતંત્રનો આધારસ્તંભ છે. પરંતુ આજે આપણી ખેતી અનેક પડકારોનો સામનો કરી રહી છે. આ પડકારોમાં જમીનની ઘટતી ફળદ્રુપતા, પાણીની અછત, વધતો ખેતી ખર્ચ અને રાસાયણિક ખેતીના કારણે ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ ખેડૂતો માટે અને આપણા દેશ માટે ચિંતાનો વિષય બની છે. આવા સમયમાં ખેત બચાવો અભિયાન એક નવી આશા અને નવી દિશા લઈને ખેડૂત મિત્રો માટે આવ્યું છે. આજે આપણે ખેત બચાવો અભિયાન, નેચરલ ફાર્મિંગ અને ટકાઉ ખેતી વિષય પર ચર્ચા કરીશું. તો ચાલો આ મહત્વપૂર્ણ વિષયની રસપ્રદ અને ઉપયોગી માહિતી તરફ આગળ વધીએ. આ વિષય માટે આપણી વચ્ચે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉક્ટર હર્ષદ એ પ્રજાપતિ જેઓ વૈજ્ઞાનિક

0: બાગાયત વિભાગમાં ફરજ બજાવે છે. તો પ્રજાપતિ સાહેબ, આપણા આજના આ રેડિયો ટોક પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે.
1: નમસ્કાર
0: સાહેબ. ખેત બચાવો અભિયાન વિશે થોડી માહિતી આપશો.
1: ખેડૂત મિત્રો, ખેત બચાવો અભિયાન એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એટલે કે ICAR દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે. તેનો મુખ્ય હેતુ જમીનની ફળદ્રુપતા જાળવવા, રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગને ઘટાડવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટેનો છે. ખેત બચાવો અભિયાનમાં જમીનનું સંરક્ષણ, કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ, ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા જેવા વિવિધ મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે. ખેત બચાવો અભિયાનમાં રસપૂર્વક ભાગ લઈને આપણે નેચરલ ફાર્મિંગ અને ટકાઉ ખેતીના ઉપયોગ દ્વારા માત્ર આપણા ખેતરને જ નહીં પરંતુ આવનારી પેઢીના ભવિષ્યને પણ સુરક્ષિત બનાવી શકીએ છીએ.
0: તો સાહેબ, નેચરલ ફાર્મિંગ એટલે શું?
1: જો નેચરલ ફાર્મિંગની સરળ ભાષામાં વાત કરીએ તો નેચરલ ફાર્મિંગ એટલે કુદરતી રીતે કરવામાં આવતી એવી ખેતી કે જેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો બિલકુલ પણ ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેના બદલે સ્થાનિક સ્તરે આપણી જોડે જે પણ ઉપલબ્ધ અથવા હાજર જે કુદરતી સંસાધનો છે એનો જ ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે. બીજી રીતે કહીએ તો નેચરલ ફાર્મિંગનો મૂળ હેતુ આપણે એ કહી શકીએ કે આ ખેતીમાં પ્રકૃતિ પોતે જ એક સંપૂર્ણ વ્યવસ્થા ધરાવે છે કે જેમાં જમીનમાં રહેલા કરોડો સૂક્ષ્મજીવો, અળસિયા, સેન્દ્રિય પદાર્થો અને કુદરતી ચક્ર જ આ ખેતીને સંપૂર્ણ સફળ બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે.
0: બરાબર છે સાહેબ. તો નેચરલ ફાર્મિંગની જરૂરિયાત કેમ પડી?
1: ખેડૂત મિત્રો, હવે નેચરલ ફાર્મિંગની જરૂરિયાત કેમ પડી એ વિશે વાત કરીએ તો આજકાલ શું થયું છે કે આધુનિક ખેતી પદ્ધતિઓથી ઊભી થયેલી વિવિધ સમસ્યાઓ આપણને નડી રહી છે. આપણા દેશમાં હરિત ક્રાંતિ પછી ઉત્પાદન વધારવા માટે આપણે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને સંકર બીજોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કર્યો, જેના કારણે શું થયું, શરૂઆતમાં ખેત ઉત્પાદન વધ્યું તો ખરું પરંતુ લાંબા ગાળે એના અત્યારે આપણને એના ગંભીર પરિણામો જોવા મળી રહ્યા છે. બીજી રીતે વાત કરીએ તો જેમ કે રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીનમાં રહેલા જે ઉપયોગી સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોનો નાશ થવા માંડ્યો અથવા ઘણી હદે અત્યારે ઓછા થઈ ગયા છે, જેના કારણે જે જમીનનો સેન્દ્રિય કાર્બન છે એ સેન્દ્રિય કાર્બનમાં ઘટાડો થયો અને આપણી જે જમીન છે એ જમીન પહેલાં કરતાં વધારે કઠણ તથા નિર્જીવ બની ગઈ છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ છે. બીજા કારણની વાત કરીએ તો ખાતર, દવા, બીજ અને સિંચાઈ પાછળનો ખર્ચ સતત દર વર્ષે વધતો જાય છે, જેનું સીધું પરિણામ એવું જોવા મળી રહ્યું છે કે ખેડૂતોની આવક ઘટી ગઈ છે અને સાથે સાથે ખેડૂતોના ખેતી ખર્ચમાં પણ સતત વધારો થતો જાય છે. ત્રીજા કારણની જો વાત કરીએ તો રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ વધારે પડતો કરવાથી અને આ જે રેસિડ્યુના રહી જાય છે એ વરસાદી પાણી સાથે જમીનમાં ભળીને આપણું જે ભૂગર્ભ જળ છે એ ભૂગર્ભને પ્રદૂષિત કરતું હોય છે અને તથા વધુ પડતી પિયતને કારણે પાણીનું સ્તર પણ હવે આપણા દેશમાં નીચે જવા માંડ્યું છે, તો જેના કારણે પાણીનું પ્રદૂષણ અને અછત પણ ધીમે ધીમે સર્જાવા માંડી છે. બીજું હવે નેચરલ ફાર્મિંગની જરૂરિયાત કેમ પડી એનું કારણની વાત કરીએ તો રાસાયણિક અને જંતુનાશકોના અવશેષવાળા અનાજ, ફળો અને શાકભાજીના સેવનથી લોકોમાં અત્યારે જોઈએ તો કેન્સર જેવી બીજી અનેક આરોગ્ય સમસ્યાઓ ઊભી થવા માંડી છે, જેના કારણે માનવ આરોગ્ય પર ઘણી ખરાબ અસર થવા માંડી છે અને જે આપણે કહીએ કે એવરેજ જે ઉંમર જે કહેવા જઈએ તે ઘણી ઓછી થઈ રહી છે. સાથે સાથે પર્યાવરણની વાત કરીએ તો જંતુનાશકોના વધારે પડતા ઉપયોગના કારણે પક્ષીઓ, મધમાખીઓ અને અન્ય ઉપયોગી જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિઓની સંખ્યા ઘટવા લાગી છે અને જેને પરિણામે જે કુદરતી સંતુલન જે છે એ ખોરવાવા માંડ્યું છે. મિત્રો, છેલ્લા થોડા વર્ષોની આપણે વાત કરીએ સરેરાશ રીતે તો આપણા દેશમાં અનિયમિત વરસાદ, દુષ્કાળ, અતિશય ગરમી અને કુદરતી આફતોના કારણે ખેતીનો વ્યવસાય પહેલા કરતા પણ વધુ જોખમી બની ગયો છે અને આવી પરિસ્થિતિમાં ઓછા ખેતી ખર્ચવાળી અને આપણી આજુબાજુ મળતા કુદરતી સંસાધનો પર આધારિત ખેતી પદ્ધતિની જરૂરિયાત રહે છે. સાથે સાથે આવનારી પેઢીઓ માટે પણ જમીન, પાણી અને પર્યાવરણને આપણે જાળવી રાખવાનું છે, જેના કારણે એવી ખેતી પદ્ધતિની જરૂર હતી જે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરે અને નેચરલ ફાર્મિંગ એવી જે કુદરતી સંસાધનોના સંરક્ષણની સાથે સાથે પૂરેપૂરા ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે.
0: બરાબર છે. તો જોયું ને મિત્રો, નેચરલ ફાર્મિંગની જરૂરિયાત કેમ પડી એના અનેક કારણો સાહેબે આપણને ગણાવ્યા. હવે સાહેબ, આપણે એક વાત કરીએ કે નેચરલ ફાર્મિંગ જ્યારે કરવું હોય

0: દેશી ગાયને જ ઘણું બધું મહત્ત્વ આપવામાં આવે છે, એવું કેમ?
1: તમારી વાત 100% સાચી છે, કેમ કે એના ઘણા બધા કારણો છે, પરંતુ એક કારણની વાત કરીએ તો આપણી જે દેશી ગાય છે એ દેશી ગાયના પાચનતંત્રમાં આપણા સ્થાનિક સૂક્ષ્મજીવો રહેલા હોય છે, અને સ્થાનિક સૂક્ષ્મજીવો આપણા વિસ્તારની જે જમીન છે એના માટે વધુ અનુકૂળ હોય છે, અને આપણી જમીનને તંદુરસ્ત બનાવવા માટે એ સરખી રીતે એક રીતે કહીએ તો આપણા જ વિસ્તારના હોય છે, એટલે એમના અંદર તાકાત પણ એ રીતની હોય છે. તો બીજું, વધુમાં વિદેશી જાતોની વાત કરીએ તો વિદેશી જાતોની વાત કરતાં પણ ગુજરાતમાં જોવા મળતી સ્થાનિક જાતો એટલે કે દેશી જાતો જેમ કે કાંકરેજી ગાય છે, ગીર ગાય છે અને ડાંગી ગાય છે, એની જાતોના છાણમાં સૂક્ષ્મજીવોની સંખ્યા અનેક ગણી વિદેશી જાતો કરતાં વધારે હોય છે, જેથી જીવામૃત અને અન્ય જે જૈવિક દ્રાવણો આપણે નેચરલ ફાર્મિંગમાં બનાવવાના હોય છે એમાં આપણને જીવાણુઓની સંખ્યા વધુ મળી શકે છે, અને છેવટે આપણે એના પરિણામે આપણી જે જમીન છે જમીનને વધુમાં વધુ તંદુરસ્ત બનાવી શકીએ છીએ.
0: ખૂબ સરસ સાહેબ, હવે આમાં દેશી ગાયનું મહત્ત્વ આપે સમજાવ્યું, અને ત્યારબાદ આપણે જોઈએ તો દેશી ગાયના ગૌમૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.
1: જો દેશી ગાયના ગૌમૂત્રની વાત કરીએ તો ભારતમાં અને આખા જે પૃથ્વી છે એના પર જૂના જમાનામાં જે ખેતી થતી હતી કે જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ શોધાણી નહોતી તો ત્યારે લોકો શું કરતા હતા, તો ત્યારે લોકો ખાસ કરીને ગૌમૂત્રનો જ ઉપયોગ કરતા હતા. વૈજ્ઞાનિકોએ જ્યારે ગૌમૂત્રનું પૃથક્કરણ કર્યું તો એમાં એમને એવું જોવા મળ્યું કે ગૌમૂત્રમાં અંદાજે 95% પાણી હોય છે, 80% નાઇટ્રોજન સીધો યુરિયાના રૂપમાં જ હોય છે, અને બાકીના 80% ખનિજ ક્ષાર, હોર્મોન્સ ને અન્ય એન્ઝાઇમ હોય છે જે પ્રાકૃતિક ખેતીમાં આપણને મદદ કરી શકે છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં ગૌમૂત્રનો ઉપયોગ વિવિધ ગ્રોથ પ્રમોટર એટલે જે આપણું વનસ્પતિ છે એનો વિકાસ વધારવા માટે, વિકાસ એનો મજબૂત કરવા માટે જે વપરાય છે એ ગ્રોથ પ્રમોટર બનાવવા માટે, અને વિવિધ જૈવિક જંતુનાશકો તૈયાર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બીજી એક વસ્તુ કે ગૌમૂત્રના ઉપયોગથી જમીનના બંધારણમાં પણ ઘણી હદે આપણે સુધારો કરી શકીએ છીએ. ગૌમૂત્રના ઉચ્ચ ડોઝના ઉપયોગથી જમીનના પીએચ અને ઈસી, સાથે સાથે પોષક તત્વો અને ઓગળેલા જે સેન્દ્રીય કાર્બન છે એનું પ્રમાણ આપણે ઘણી હદે સુધારી શકીએ છીએ. બીજી એક વસ્તુ કે ગૌમૂત્રમાં સ્પેશિયલી જે નાઇટ્રોજન હોય છે એ યુરિયાના સ્વરૂપમાં હોય, જે છોડનો વાનસ્પતિક વિકાસ વધારે છે, એનું ક્લોરોફિલના નિર્માણમાં મદદ કરે છે, પાંદડા અને ડાળીઓના વિકાસને સીધી અસર કરે છે, તથા પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ પ્રક્રિયા છે એને વધુ સક્રિય બનાવતી હોય છે.
0: હવે સાહેબ, દેશી ગાયનું જે ગોબર છે એની વિશેષતા જણાવજો, એને કેવી રીતે પ્રાકૃતિક ખેતીમાં ગોબર કામ આવે છે.
1: ખેડૂત મિત્રો, સૌથી પહેલાં તો જો આપણે વાત કરીએ તો દેશી ગાયનું જે તાજું છાણ હોય છે એમાં કરોડો બેક્ટેરિયા, ફૂગ અને સૂક્ષ્મજીવો હોય છે. એમાં ઘણા ખરા જીવાણુ એવા પણ હોય છે જે આપણી ખેતીમાં સીધા મદદરૂપ પણ થતા હોય છે. આ સૂક્ષ્મજીવોને જ્યારે જમીનમાં નાખીએ છીએ ત્યારે પોતાની જૈવિક પ્રવૃત્તિ વધારીને પોષક તત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવતા હોય છે. 1 ગ્રામ ગોબરમાં આશરે લગભગ 300-500 કરોડ જેટલા સૂક્ષ્મજીવાણુઓ રહેલા હોય છે. બીજી વસ્તુ, ગાયનું છાણ જ્યારે જમીનમાં ઉમેરીએ છીએ ત્યારે જમીનમાં ઓર્ગેનિક મેટર એટલે કે સેન્દ્રીય પદાર્થ ઉમેરતું હોય છે, જેના કારણે જમીનની જે પાણી પકડી રાખવાની શક્તિ છે એ ક્ષમતા વધી જતી હોય છે. સાથે સાથે ઓર્ગેનિક મેટર અંદર આપણી જમીનમાં ઉમેરાવાથી આપણી જે જમીન છે ભરભરી બની જાય છે, જેના કારણે આપણે જે પાક આપણા ખેતરમાં કર્યો હોય એનો મૂળનો વિકાસ પણ આપણને સારો જોવા મળતો હોય છે. બીજી વસ્તુ કે દેશી ગાયના છાણમાંથી જે તૈયાર થતા જૈવિક ઇનપુટ્સ છે એ જમીનની કુદરતી ફળદ્રુપતા જાળવવામાં સીધી મદદ કરતા હોય છે, જેના કારણે ખેતીમાં રાસાયણિક ખાતરોની જરૂરિયાત ઘટી જતી હોય છે. સીધી જ વાત કરીએ તો નેચરલ ફાર્મિંગનો મૂળ સિદ્ધાંત આપણે એ કહી શકીએ કે આપણે જમીનને પૂરતું ખવડાવવાનું છે. જો જમીનને પૂરતું ખવડાવીશું તો છોડ તો પોતાનો ખોરાક જમીનમાંથી સીધો મેળવી જ લેવાનો છે.
0: હવે આપણે વાત કરીશું નેચરલ ફાર્મિંગના સિદ્ધાંતો વિશે, તો એની માહિતી આપશો, અને આ સિદ્ધાંતોમાં બ્રિજામૃત શું છે એ વિશે પણ માહિતી આપશો.
1: ચોક્કસથી, જો નેચરલ ફાર્મિંગના સિદ્ધાંતોની વાત કરીએ તો એના મુખ્ય 5 સિદ્ધાંત છે. સૌથી પહેલું છે બીજામૃત, પછી આવે છે જીવામૃત, ત્રીજું છે આચ્છાદન, ચોથું છે વાપસા, પાંચમું છે મિશ્ર પાક પદ્ધતિ અને જંતુનાશક અસ્ત્રો. હવે અત્યારે ખેડૂતો ભૂલ શું કરે છે કે આ 5 સિદ્ધાંતોમાંથી કોઈ એક જ સિદ્ધાંત એટલે લગભગ જીવામૃતનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે પૂરતું ઉત્પાદન અથવા પૂરતા જે પ્રાકૃતિક ખેતીના ફાયદા છે એ લોકો લઈ શકતા નથી. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં જો એ 5 આયામનો ઉપયોગ કરે એટલે પાંચે પાંચ સિદ્ધાંતોનો ઉપયોગ કરે તો એમાં ચોક્કસથી આપણે આપણું જે ખેત ઉત્પાદન છે એ અમુક હદે વધારી શકતા હોઈએ.

0: હા તો સાહેબ, આપે જે પાંચ સિદ્ધાંતો જે બતાવ્યા, તો આ પાંચે સિદ્ધાંતો વિશે અમારા ખેડૂત મિત્રોને થોડી થોડી જાણકારી આપશો?
1: ચોક્કસથી. હવે જો બીજામૃતની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જ્યારે આપણે બીજને આપણા ખેતરમાં વાવણી કરતા હોય એના પહેલાં બીજને પટ આપવાની જરૂરિયાત પડતી હોય છે, અથવા બીજ માવજતની ઘણી જરૂરિયાત રહેતી હોય છે. જો બિયારણને બીજામૃતની પટ આપવાથી તેનું અંકુરણ સારી રીતે થતું હોય છે, પાકનો સારું અને તંદુરસ્ત ઉગાવ થવાથી આપણે વધુ સારું ઉત્પાદન મેળવી શકતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે આપણે જે બીજામૃત બનાવીએ છીએ એનો પટ કઈ રીતે આપવો, જેમ કે સામાન્ય બિયારણ હોય તો એની 6-7 કલાક માટે બીજામૃતમાં ડૂબાડી રાખવાના છે, અને જાડી છાલવાળા બિયારણ છે તો એને લગભગ 12-14 કલાક સુધી આપણે બીજામૃતમાં ડૂબાડીને પછી એને છાયામાં સૂકવીને ત્યારબાદ આપણે ખેતરમાં વાવણી માટે ઉપયોગ કરવાનો છે. હવે જીવામૃતની જો વાત કરીએ તો જીવામૃત આપણે એવું કહી શકીએ છીએ કે એક મેળવણનું કામ કરે છે. જેમ ઘણું બધું દૂધ હોય એ દૂધમાંથી આપણે દહીંમાં ફેરવવું હોય તો મેળવણ આપણે 1 કે 2 ચમચી નાખવાનું હોય છે, બસ એવી જ રીતે જીવામૃત જે છે એને જ્યારે આપણે જમીનમાં નાખતા હોઈએ છીએ ત્યારે એ મેળવણરૂપી કામ કરીને આપણી જે આખી જમીન છે એ જમીનને સુધારવાનું કામ કરતું હોય છે. તો જીવામૃત બનાવવાની પદ્ધતિની વાત કરીએ તો સૌથી પહેલાં તો 200 લિટરનું પીપ અથવા બેરલ લઈ લેવાનું હોય છે, એને છાયામાં રાખીને એને લગભગ 170-180 લિટર જેટલું પાણી ભરવામાં આવે છે. એમાં લગભગ 8-10 લિટર જેટલું દેશી ગાયનું ગૌમૂત્ર, 8-10 કિલો જેટલું દેશી ગાયના ગોબરની રબડી, 1.5 કિલો જેટલો ગોળ, 1.5 કિલો કોઈ પણ કઠોળનો લોટ સોયાબીન સિવાય, અને જંગલ અથવા વડ નીચેની 1 મુઠ્ઠી સજીવ માટી ઉમેરવાની હોય છે. આ બધી વસ્તુ 170-180 લિટર જેટલા પાણીમાં ઉમેરીને એને લગભગ આપણે જો શિયાળો હોય તો શિયાળામાં જીવામૃત લગભગ 5-7 દિવસમાં તૈયાર થઈ જતું હોય છે, અને ગરમીની ઋતુ હોય તો એમાં 3-4 દિવસમાં તૈયાર થઈ જતું હોય છે. આમાં સાથે સાથે બીજી એક વસ્તુ કહેવાની એ આવે છે કે આપણે જે જીવામૃત બનાવવામાં સજીવ માટી અને ગોબરની રબડીનો ઉપયોગ કર્યો છે તો એમાં અબજો પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે, અને એને ભોજન અને ઉર્જા પૂરી પાડવા માટે આપણે કઠોળનો લોટ અને ગોળ પૂરો પાડતા હોઈએ છીએ. આ જે જીવામૃત બની ગયું છે એને આપણે ફુવારા દ્વારા, ડ્રીપ પદ્ધતિ દ્વારા કે ધોરિયામાં પાણી સાથે 200 લિટર પ્રતિ એકરના પ્રમાણમાં ખેતરમાં પાણી સાથે આપણે ઉપયોગ કરી શકીએ.
0: બરાબર છે સાહેબ. હવે ઘન જીવામૃત એ શું ભાગ ભજવે છે નેચરલ ફાર્મિંગમાં?
1: જો ઘન જીવામૃતની વાત કરીએ તો એક રીતે એવું કહી શકાય છે કે ખેડૂતો છાણિયું ખાતર વાપરે, એ છાણિયા ખાતરની વાત કરીએ તો છાણિયા ખાતરમાં અંદાજિત લગભગ 0.5% જેટલો નાઇટ્રોજન રહેલો હોય છે, પરંતુ એની સામે જો ઘન જીવામૃત વાપરવામાં આવે તો ઘન જીવામૃતમાં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓના પૃથક્કરણ થાય છે એ જોતા અને એક રિસર્ચ પેપરને જોતા આપણે એવું કહી શકીએ છીએ કે 0.94 થી લઈને 1.04% સુધીનો નાઇટ્રોજન એમાં મળી રહેતો હોય છે. હવે ઘન જીવામૃત બનાવવાની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જે દેશી ગાય છે એ દેશી ગાયના જે સૂકા સાણા છે એનો ખાતરનો લગભગ 1.5 ફૂટ ઊંચો અને 3 ફૂટ પહોળો બેડ બનાવવાનો રહેશે. બેડ ઉપર 1-1 ફૂટના અંતરે 1.5 ઇંચના પાઇપ જેટલી પહોળાઈના હોલ બનાવી દેવાના છે, અને આ જ બધા હોલ 1-1 ફૂટના અંતરે બનાવો. આ દરેક હોલમાં આપણે શું કરવાનું છે કે જે આગળ આપણે જીવામૃત તૈયાર કર્યું એ જીવામૃત દરેક હોલમાં ભરી પછી બેડને 7 દિવસ સુધી એમના એમ જ રહેવા દેવાનું છે. 7 દિવસ પછી આપણે બેડને પાવડાથી ઉપર નીચે કરવાનું છે. ફરી પાછા જેમ આગળ બનાવે એવી રીતે 1-1 ફૂટના અંતરે 1.5 ઇંચ વ્યાસની પાઇપ લઈને આપણે હોલ બનાવવાના છે. ફરીથી જીવામૃત ભરો, ફરીથી 7 દિવસ રહેવા દો, અને 7 દિવસ પછી એને ઉપર નીચે કરીને એકાદ બેગમાં એને ભરી દેશો. એ જે આપણે તૈયાર થયું છે એ આપણું ઘન જીવામૃત છે. એ ઘન જીવામૃતને આપણે આપણી જમીનની તૈયારી સમયે આપણા ખેતરમાં વાપરી શકીએ છીએ અને સારામાં સારો ફાયદો આપણે લઈ શકીએ.
0: સરસ સાહેબ. હવે આચ્છાદન વિશે અમારા ખેડૂત મિત્રોને થોડી માહિતી આપશો.
1: આચ્છાદન આપણે એવું કહી શકીએ કે તમે બીજામૃત વાપર્યું, જીવામૃત વાપર્યું, સાથે સાથે ઘન જીવામૃત પણ વાપર્યું, એનો સારામાં સારો એમાં જે જીવાણુઓ છે એ જીવાણુઓને જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવું હોય તો આચ્છાદન કરવું જરૂરી છે. એક રીતે ઉદાહરણ તરીકે વાત કરીએ તો આપણે જીવામૃત અને ઘન જીવામૃતથી જે જીવાણુઓ નાખીએ છીએ એ જીવાણુઓ શું કરે છે, જ્યારે આપણી જમીન ખુલ્લી હોય છે એટલે ઉપરની જમીન ગરમ હોય છે, ઉપરની જમીન ગરમ હોય એ ગરમ જમીનમાં જીવાણુઓ પૂરેપૂરું પોતાની ક્ષમતાથી કામ કરી શકતા નથી. એની જગ્યાએ આપણે શું કરવાનું છે કે જે જમીન છે એની ઉપર આપણા જ ખેતરમાં જે ઘાસ છે એ ઘાસ ત્યાંથી કાપી લઈએ અને ત્યાં જ ખેતરમાં પાથરી લઈએ ખુલ્લી જમીનમાં, તો શું થશે, સૂરજની જે ગરમી છે એ સીધી આપણી જમીન પર પડવાની નથી, જમીન પર પડવાની નથી એટલે જમીન આપણી ગરમ થશે નહીં, જમીન ગરમ નહીં થાય તો અંદર ઠંડુ વાતાવરણ રહેવાથી અંદર જે પણ અળસિયા છે ને જીવાણુ આપણે જીવામૃતને ગાયના ગોબરથી નાખેલા છે એ પોતાનું કામ પૂરેપૂરું પોતાની ક્ષમતાથી કરશે અને એ બધો જ ફાયદો આપણા છોડને મળશે. બીજો એક આચ્છાદનનો ફાયદો એ છે કે જ્યારે આચ્છાદનથી આપણે જમીન ઢાંકીએ છીએ ત્યારે આપણી જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધતું હોય છે અને એવું કહેવાય છે કે 1 કિલો જેટલું હ્યુમસ હોય એ વાતાવરણમાંથી 5-6 લિટર જેટલું પાણી શોષી શકતું હોય છે. બીજી વસ્તુ, આપણી જમીનમાં સૂરજની ગરમી અને જમીન વચ્ચે એક લેયર આવી જાય છે જેના કારણે સૂરજની સીધી ગરમી અડતી નથી અને એના કારણે પાણીનું જે બાષ્પીભવન થવાનું છે એ આપણી જમીનમાંથી ઓછું થાય છે. તો બની શકે કે પહેલાં પિયત આપણે 6 કે 7 દિવસે આપતા હતા એ જ પિયત મલ્ચિંગ કરવાથી, આચ્છાદન કરવાથી આપણે 8 કે 9 દિવસે આપવાની જરૂરિયાત પડે.
0: બરાબર છે, એટલે પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ વધારે દિવસ માટે. હવે વાપસા વિશેની માહિતી આપશો.
1: વાપસામાં ચોક્કસથી એવું કહેવામાં આવે છે કે આપણો જે છોડનું મૂળ છે એને પાણી નહીં પરંતુ ભેજની જરૂરિયાત હોય છે. અત્યારે ઘણા બધા ખેડૂતો એવું હોય છે કે જ્યારે પિયત આપે ત્યારે આખું ખેતર જ ભરી દેતા હોય છે પરંતુ એ લોકો એટલું ધ્યાન નથી રાખતા કે આપણે પાકને વધારે પિયતની જરૂર નથી પરંતુ પૂરતા ભેજની જરૂરિયાત હોય છે. એટલે આપણે શું કરવાનું છે, જમીનના 2 કણ હોય એમાં 50% પાણી અને 50% હવાના જે મિશ્રણની પરિસ્થિતિ છે એને આપણે વાપસા કન્ડિશન કહીએ છીએ. આપણે જોયું છે કે જે ધોરિયા જોડે, એટલે પાણીના ધોરિયા હોય એની જોડે જે ઘાસ કે ઉગેલું હોય તો એનું સંતુલન, એટલે કે એમાં જે ઘાસ કચરું ઉગે છે એકદમ સરસ જોવા મળે છે.
0: બરાબર
1: બરાબર. તો આ જ પદ્ધતિ પ્રમાણે આપણે શું કરવાનું છે, આપણા ખેતરમાં ગાદી કેરા પદ્ધતિ તૈયાર કરવાની છે. એક ગાદી કેરો, બાજુમાં નીક, ફરીથી ગાદી કેરો, એટલે ગાદી કેરા પર જે પાક વાવીએ છીએ અને નીકમાં પાણી આપીએ છીએ તો હવાનું સંતુલન આપણા ખેતરમાં સરસ જળવાતું હોય છે જેના કારણે વાપસા કન્ડિશન ક્રિએટ થાય છે અને આપણો જે પાક છે એ આપણો પાક યોગ્ય પોતાનો વાનસ્પતિક વિકાસ ચોક્કસથી કરી શકે છે.
0: બરાબર છે સાહેબ. હવે આપણે વાત કરીએ મિશ્ર પાક પદ્ધતિ, તો એની માહિતી આપશો.
1: જો મિશ્ર પાક પદ્ધતિની વાત કરીએ તો જ્યારે પણ આપણા ખેતરમાં 2 અથવા 2થી વધુ પાક આપણે લઈએ તો એને મિશ્ર પાક પદ્ધતિ કહેવાય છે. મિશ્ર પાક પદ્ધતિમાં ધ્યાન આપણે પ્રાકૃતિક ખેતીમાં એ રાખવાનું છે કે જો એક પાક એક દળી હોય, એટલે અનાજ હોય, તો એને બાજુનો પાક જે હોય છે એ કઠોળો હોવો જોઈએ. કેમ કે ઉદાહરણ તરીકે કહી શકીએ તો ઘઉંની સાથે આપણે સરસવ, મસૂર, ધાણા, વટાણા જેવા પાકો ચોક્કસથી વાવી શકીએ. બીજું એ ધ્યાન રાખવાનું છે કે આપણે જે મુખ્ય પાક વાવીએ એનો જે મૂળ ઊંડી જતું હોય તો એનો જે સહજીવી પાક હોય છે એના મૂળ એટલા ઊંડા જવા જોઈએ નહીં. જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો તુવેર છે, તુવેરના મૂળ ઊંડા જાય છે. એની બાજુમાં જો બીજી ઉદાહરણ તરીકે વાત કરીએ તો કપાસના મૂળ પણ ઊંડા જાય છે પરંતુ મગ અને અડદ જેવા પાક છે એના મૂળ ઉપર રહેતા હોય છે. બીજી વસ્તુ, સહજીવી પાક જે છે એ આપણા મુખ્ય પાક કરતાં ત્રીજા ભાગની એની લાઈફ હોવી જોઈએ. જો મુખ્ય પાકને વધારે સૂર્યપ્રકાશ જોઈતો હોય તો સહજીવી પાક થોડો ઘણો છાંયો સહન કરી શકે એવા હોવા જોઈએ.
0: હવે પ્રાકૃતિક ખેતીમાં પોષક તત્વોની પૂર્તિ વિશે આપણે શું શું કરવું જોઈએ?
1: આમ તો પ્રાકૃતિક ખેતીમાં આપણે જીવામૃત અને ઘન જીવામૃતથી ઘણું ખરું પોષણ આપી જ દઈએ છીએ પરંતુ છતાં પણ આપણને એવું લાગે કે આપણા પાકને હજુ વધારે પોષક તત્વોની પૂર્તિની જરૂર છે તો આપણે એમાં અલગ અલગ ઉપાયો અજમાવી શકીએ છીએ. તો એમાં આપણે શું કરવાનું છે કે જંગલમાંથી લાવેલા દેશી ગાયના 15 કિલો જેટલા સૂકા છાણા હોય એને ખાંડીને બારીક ભૂકો કરી લેવાનો છે અને આ જે ભૂકો છે એને કપડામાં બાંધીને એ પોટલી લગભગ 200 લિટર પાણી એક પીપમાં ભરીને એમાં વચ્ચોવચ્ચ લટકાવી રાખવાની છે. 24 કલાક માટે લટકાવવાની છે. 48 કલાક પછી એ પોટલી પાણીની બહાર કાઢવાની છે અને એ પાણીમાંથી કમ્પ્લીટ નીચોવી દેવાની છે. ફરીથી એને પાણીમાં નાખો, તરત ફરીથી પાણીથી બહાર કાઢો અને એ પોટલીને બરાબર નીચો, એટલે જે છાણનો જે અર્ક છે એ બધો ક્યાં આવી જશે? આપણે જે 200 લિટર પાણી છે એમાં આવી જશે અને પછી આ જે દ્રાવણ છે એને સરખી રીતે મિક્સ કરીને આપણે એનો સીધો જ પાણી ઉમેર્યા વગર ચોક્કસથી આપણા ખેતરમાં છંટકાવ કરી શકીએ છીએ. બીજી જેવી પદ્ધતિ છે જે પોષણ સરખી રીતે આપી શકે તેમાં સપ્ત ધાન્યાંકુર અર્ક અને 9 બીજાંકુર અર્કનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સપ્ત ધાન્યાંકુર અર્ક અને 9 બીજાંકુર અર્કને બનાવવાની પદ્ધતિ આપણા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા લખાયેલ પ્રાકૃતિક કૃષિ નામના પુસ્તકમાં તમે જોઈ શકો છો.
0: ખૂબ સરસ વાત કરી સાહેબ આપે. હવે પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના ઉપાયો જણાવો.
1: પ્રાકૃતિક કૃષિમાં જો પાક સંરક્ષણના ઉપાયોની વાત કરીએ તો એમાં લગભગ નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક અને ખાટી છાશનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને તેનાથી ઘણી બધી જીવાતોને નિયંત્રણ પણ કરી શકીએ છીએ. પરંતુ સૌથી પહેલાં ખેડૂતોને મારે એ જણાવવાનું છે કે કોઈ પણ પદ્ધતિ હોય, પાકની પદ્ધતિ હોય, એમાં જીવાત આવે એના પહેલાં જો તમે એને કંટ્રોલ કરવા માટે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, દસપાણી એ બધાનો ઉપયોગ કરશો તો ઘણી

0: હદે આપણે જીવાતને ખેતરમાં આવતી અટકાવી શકીએ છીએ, પરંતુ એકવાર ખેતરમાં 50% કે 25%થી વધારે વિસ્તારમાં ફેલાઈ ગયા પછી આપણે પ્રાકૃતિક ખેતીમાં કરીએ છીએ તો આપણે શરૂઆતમાં જેટલું નિયંત્રણ મેળવી શકીએ છીએ કદાચ એટલું નિયંત્રણ ના પણ મેળવી શકીએ. એટલા માટે ખેડૂતોને ચોક્કસથી સલાહ છે કે આપણા ખેતરમાં જીવાત આવે એના પહેલાં અગાઉથી જ કેર તરીકે આપણે સ્પ્રે આ બધા કરી દેવા જોઈએ. એમાં સૌથી પહેલાં તો હું તમને અગ્નિઅસ્ત્ર બનાવવાની પદ્ધતિ શીખવાડવા માગીશ. તો એમાં સૌથી પહેલાં 20 લિટર ગૌમૂત્ર લઈ લેવાનું છે, એમાં 500 ગ્રામ તીખા લીલા મરચાંની ચટણી, 500 ગ્રામ લસણ આ વાટીને નાખવાનું છે. બીજી વસ્તુ, લીમડાના 5 કિલો પાનની ચટણી, અને સાથે તમારે વધારે એડ કરવું હોય તો નફટિયાના પાનની ચટણી પણ એડ કરી શકો. બીજી એક વસ્તુ, 1 કિલો તમાકુનો પાવડર પણ આપણે નાખવાનો છે. આ જે બધું મિશ્રણ છે એને એક ચૂલો બનાવીને એમાં આગ લગાવીને પછી એમાં એક તપેલામાં 15-20 લિટર ગૌમૂત્ર લઈને બધું નાખવાનું થાય છે. બીજી એક વસ્તુ, આ બધી વસ્તુ નાખ્યા પછી 4-5 ઉફાણા આવે પછી એને ચૂલા પરથી ઉતારીને એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી 2-1 દિવસ સુધી એને મૂકી રાખો અને પછી 2 કપડાથી સરખું ગાળીને એને કેનમાં ભરીને પછી આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા ખેતરમાંથી આપણી જે જીવાત છે એને આપણે ચોક્કસથી અમુક હદે નિયંત્રણ કરી શકીએ છીએ.
1: સાહેબ, આપણે જે પ્રાકૃતિક ખેતી છે એમાં ફૂગનાશક દવાનો ઉપયોગ કરવાનો હોય છે અથવા તો ફૂગ આવતી હોય છે, તો એ ઉપલબ્ધ થઈ શકે ખરી?
0: પ્રાકૃતિક ખેતીમાં ફૂગનો ઉપદ્રવ ઘટાડવા માટે એવું કહી શકીએ કે આપણે ખાટી છાશનો ઉપયોગ કરી શકીએ છીએ. ફૂગનો ઉપદ્રવ ઘટાડવા માટે 100 લિટર પાણીમાં 3 લિટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને આપણે પાક પર છંટકાવ કરો. ખાટી છાશનું દ્રાવણ ફૂગનાશક તરીકે કામ તો કરે છે, સાથે સાથે વિષાણુરોધક અને વૃદ્ધિવર્ધક પણ હોય છે, જે ખેડૂત મિત્રોના પાકની વૃદ્ધિમાં મદદરૂપ થતું હોય છે.
1: સાહેબ, આપે હવે આપણા ખેડૂત મિત્રો છે તો એમને કંઈક આપ મેસેજ આપવા માગો છો, તો એ વિશે કંઈક અમારા ખેડૂત મિત્રોને મેસેજ આપશો આ વિષયના અનુરૂપ?
0: ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ જમીન, પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્યને બચાવવાનો એક સંકલ્પ છે. ચાલો રસાયણમુક્ત ખેતી અપનાવીએ, ખેતી ખર્ચ ઘટાડીએ, જમીનની ફળદ્રુપતા વધારીએ અને આવનારી પેઢીને સ્વસ્થ ધરતીનો વારસો આપીએ.
1: ખૂબ સરસ પ્રજાપતિ સાહેબ, આપે અમારા ખેડૂત મિત્રોને નેચરલ ફાર્મિંગ અને આપણી જે ખેતી છે એને ટકાઉ ખેતી કેવી રીતે કરી શકાય, તો એ વિશેની ખૂબ રસપ્રદ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપે વહેંચી. તો સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા ખેડૂત મિત્રોને આ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: આભાર.
3: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેત બચાવો અભિયાન, નેચરલ ફાર્મિંગ એ વિશે નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે બાગાયત વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા ડૉક્ટર હર્ષદ પ્રજાપતિની હરેશ પટેલે લીધેલી મુલાકાત. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર દમયંતી બરડાઈના સ્વરમાં ગરબો.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર દમયંતી બરડાઈના સ્વરને. મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી

0: દક્ષિણ ગુજરાત તથા દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાં ચોમાસું શરૂ થશે. આગામી 5 દિવસ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ તેમજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તે 25 જૂન 1975ના રોજ ભારતના બંધારણનો ભંગ કરવામાં આવ્યો ત્યારે શું થયું તેની યાદ અપાવે છે. આ દિવસ કટોકટીના અતિરેકથી પીડાતા દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા લખાયેલી કવિતાની પંક્તિઓ વાંચી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે વાજપેયીની શાશ્વત કવિતાઓ ભારતના લોકશાહી ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંના એકને અવાજ આપે છે. પ્રધાનમંત્રીએ લોકોને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના ભાવનાત્મક શબ્દો સાંભળવાની અપીલ કરી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં વર્ષ 2026 માટે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના ઉર્જામંત્રીઓ, નાયબ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. તેમાં મુખ્ય વૈશ્વિક ઉર્જા પડકારો અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠક 11મા બ્રિક્સ ઉર્જા મંત્રીઓના સંયુક્ત સંદેશા વ્યવહારને અપનાવવા સાથે સમાપ્ત થઈ હતી, જેમાં ઉર્જા સુરક્ષા, ટકાઉપણું, નવીનતા, સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ અને ક્ષમતા નિર્માણમાં સહયોગની પુષ્ટિ કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે વિકાસશીલ દેશોની ટકાઉ વિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશની ઉર્જા ઉત્પાદન ક્ષમતા આશરે 540 ગીગાવોટ છે. ભારત વિશ્વમાં વીજળીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઉર્જામંત્રીએ નોંધ્યું કે ભારતની સૌર ઉર્જા ક્ષમતા વર્ષ 2014માં આશરે 3 ગીગાવોટથી વધીને 154 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે સંસદ ભવનમાં રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. શપથ લેનારાઓમાં આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટી

0: પાર્ટીના સના સતીશબાબુ, વિજય ચિંતા કાયલા અને બશ્યમ રામકૃષ્ણ અને જનસેના પાર્ટીના લિંગામનેની રમેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના ભાજપના તાઈ ટાગક, ઓડિશાના ભાજપના દેવાશીષ સામંતરાય, તમિલનાડુના કોંગ્રેસના પ્રવીણ ચક્રવર્તી અને ગુજરાતના ભાજપના રાજેશ પરમાનંદ શુક્લાએ પણ શપથ લીધા. તેમજ ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામ અને ઝારખંડના અપક્ષ સભ્ય પરિમલ નથવાણીએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે દુનિયામાં શસ્ત્રોનો વધતો ઉપયોગ, જોખમ લેવાનું પ્રમાણ અને સોશિયલ મીડિયા આધારિત રાજકારણમાં વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ પર આયોજિત શાંતિ અને સમૃદ્ધિ પરના પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે દેશો તેમની શક્તિ અને તાકાતનું પ્રદર્શન કરવા માટે વધુ વલણ ધરાવે છે અને પહેલા કરતા ઓછા સંકોચ સાથે તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. વિદેશમંત્રીએ વધુમાં ઉમેર્યું કે વૈશ્વિક દક્ષિણને વધારે ક્ષમતા અને વધુ અવસર આપવા જોઈએ, જેથી વૈશ્વિક વિકાસના નવા અવસર પ્રાપ્ત થશે.
1: वैश्विक दक्षिण को अधिक क्षमता और अधिक अवसर दिए जाने चाहिए. इससे वैश्विक विकास के नए अवसर पैदा होंगे और साझा प्रयासों से पूरी दुनिया को लाभ मिलेगा. हम केवल कुछ देशों पर नियमों और मानकों को बनाए रखने के लिए निर्भर नहीं रह सकते. दुनिया को अपने भविष्य पर अधिक नियंत्रण रखना होगा.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં લશ્કરી ઇજનેર સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે લશ્કરી ઇજનેર સેવાના અધિકારીઓની કુશળતા, સમર્પણ અને સખત મહેનત દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અધિકારીઓના પ્રયાસો સેના, નૌકાદળ અને વાયુસેનાના કર્મચારીઓને તેમની ફરજો અસરકારક રીતે નિભાવવા સક્ષમ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં એમેઝોનના 48 અબજ ડોલરના રેકોર્ડ રોકાણનું સ્વાગત કર્યું. શ્રી મોદીએ નવી દિલ્હીમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રોકાણ યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને આ ભારતમાં રોકાણ કરવામાં વિશ્વભરમાં વધી રહેલી રૂચિને પ્રતિબિંબિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 થી 29 જૂન સુધી સેસેલ્સની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ મુખ્ય અતિથિ તરીકે સેસેલ્સના રાષ્ટ્ર દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે. આ પ્રધાનમંત્રીની સેસેલ્સની બીજી મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીય સશસ્ત્ર દળો અને બે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેસેલ્સની રાષ્ટ્રીય સભાને પણ સંબોધિત કરશે. વેનેઝુએલામાં બે શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 7.2 અને 7.5 હતી. આ એક સદી કરતાં વધુ સમયમાં વેનેઝુએલામાં આવેલા સૌથી શક્તિશાળી ભૂકંપ છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસથી લગભગ 1,700 કિલોમીટર દૂર બ્રાઝિલના એમેઝોન પ્રદેશ સુધીની ઇમારતો ખાલી કરાવવામાં આવી છે. આ ભૂકંપ બાદ કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે કટોકટીની સ્થિતિ સાથે જ આગામી સૂચના સુધી વિદ્યાર્થીઓ માટે વર્ગો સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કટોકટી ટીમો અનેક સ્થળોએ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધવાની સંભાવના છે. વિનાશક ભૂકંપ બાદ વિશ્વભરના નેતાઓએ વેનેઝુએલાના લોકો સાથે એકતા વ્યક્ત કરી છે અને સહાયનું વચન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં વેનેઝુએલાની સરકાર અને લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે શક્ય તેટલી બધી જ સહાયની ખાતરી આપી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ સરકારી એજન્સીઓને ઝડપી પ્રતિભાવ માટે તૈયાર રહેવા અને જરૂર મુજબ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ જણાવ્યું હતું કે રાહત કાર્યમાં મદદ કરવા માટે 300 બચાવ કાર્યકરો અને પેરામેડિક્સ, 50 ટન સાધનો, દવાઓ અને આવશ્યક પુરવઠો તૈયાર છે. આજે સવારે ઉત્તર પૂર્વીય જાપાનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 4 લોકો ઘાયલ થયા. ભૂકંપનું કેન્દ્ર ઇવાટે પ્રિફેક્ચરના દરિયાકાંઠે આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ હતું. ટોક્યો સહિત અનેક પ્રિફેક્ચરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી ન હતી. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા સૌથી વ્યાપક કરારોમાંનો એક છે. લંડનમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમના યુકે ઇન્ડિયા વીક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે આ કરારથી બંને દેશોને આર્થિક લાભ થવાની સંભાવના પ્રચંડ છે. શ્રી ગોયલ યુકેની 3 દિવસની મુલાકાતે છે, જે 15 જુલાઈથી અમલમાં આવનાર ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરારની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર બંને દેશો વચ્ચે આશરે 48 અબજ પાઉન્ડના વાર્ષિક વેપારને વધુ વેગ આપશે. કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારત અને યુકે સંરક્ષણ

0: સંરક્ષણ અને મહત્વપૂર્ણ ખનીજો જેવા ક્ષેત્રોમાં પણ સહયોગનો વિસ્તાર કરી રહ્યા છે. શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો 2026 માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા અરજીઓ 10 જુલાઈ સુધી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારો દર વર્ષે શાળા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય, નવીનતા અને સમર્પણ દર્શાવનારા શિક્ષકોને આપવામાં આવે છે. તેનો હેતુ શિક્ષકોના યોગદાનને ઓળખવાનો અને પ્રોત્સાહન આપવાનો છે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ગ્રુપ એ મુકાબલામાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ ચાલી રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશે 12 ઓવરમાં 2 વિકેટે 75 રન કર્યા હતા. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે, જેણે 3 માંથી 2 મેચ જીતી છે. બાંગ્લાદેશે પણ 2 મેચ જીતી છે, પરંતુ ઓછા નેટ રન રેટને કારણે તેઓ 4થા સ્થાને છે. ફિફા વિશ્વકપમાં કુરાકાઓ આજે રાત્રે ગ્રુપ ઈ મેચમાં આઈવરી કોસ્ટ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. ગ્રુપ ઈની બીજી મેચમાં ઇક્વાડોર અમેરિકાના પૂર્વ રુથરફોર્ડમાં જર્મની સામે ટકરાશે. અગાઉ જાપાન આવતીકાલે સવારે ગ્રુપ એફ મેચમાં સ્વીડન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 4:30 શરૂ થશે. અન્ય મેચમાં ટ્યુનિશિયા યુએસએના કેન્સા સિટીમાં નેધરલેન્ડ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે સંવિધાન હત્યા દિવસ. પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોના રક્ષણમાં અડગ રહેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી. ભારતે આજે હરિયાણાના ગુરુગ્રામમાં બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ 11મી બ્રિક્સ ઉર્જામંત્રીઓની બેઠકનું આયોજન કર્યું. ઉપરાષ્ટ્રપતિ અને સભાપતિ સીપી રાધાકૃષ્ણને આજે રાજ્યસભાના નવનિર્વાચિત અને પુનઃ ચૂંટાયેલા 10 સભ્યોને શપથ લેવડાવ્યા. વેનેઝુએલામાં 2 શક્તિશાળી ભૂકંપમાં 164 લોકોના મોત અને 971 લોકો ઘાયલ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે યુકે સાથે મુક્ત વેપાર કરાર એ અત્યાર સુધીનો સૌથી વ્યાપક કરાર. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ધ ન્યુ બેટર ઓન સ્ટ્રાઇક શોભના ઓર શર્મીન અખ્તર રાધા.
2: दोस्तों, आज के हवा महल कार्यक्रम में आपको सुनवा रहे हैं आतिश की लिखी झलकी, लो कर लो दर्शन. निर्देशक हर्षवर्धन गवई.
3: अच्छा सीताराम जी, नहीं वो बात सही है आपकी, लेकिन
4: मैं भी वही कह रहा था.
3: हाँ, आप तो सही कह रहे थे, लेकिन ये अरे ये जोगिंदर सिंह जी कैसे अस्त व्यस्त से चले जा रहे हैं?
4: लगते तो वही है. एक मिनट. अरे जोगिंदर सिंह जी, ओ जोगिंदर सिंह जी, सरदार जी.
3: ओ जी,
4: अरे क्या क्या झटका खाया है क्या आपने? कहाँ चले जा रहे हैं घबराए से?
3: ओ क्या बताऊं सीताराम जी, शुक्र करो कि मैं जिंदा हूँ.
5: क्यों, क्या हो गया?
4: क्या हो गया?
3: अरे यार, खबर तो पढ़ी होगी आपने, टीवी पर देखी और सुनी भी होगी. हमारे पड़ोस में जो 6 मंजिला इमारत बनी थी ना, अचानक गिर पड़ी.
5: ओ जी, अरे रे रे, अरे रे रे.
3: हाँ जी.
5: अच्छा, फिर तो उससे आपका क्या ताल्लुक?
3: ओ यार, हम लोग जहाँ चाय पीते हैं ना,
5: हाँ, हाँ, हाँ, हाँ,
3: मैं उसी के नीचे खड़ा चाय की दुकान से चाय पी रहा था.
4: हुआ क्या?
3: बस सिर्फ 1 मिनट पहले चाय पीकर वहां से बमुश्किल 100 कदम आगे बढ़ा हूंगा कि पीछे से जोर से धड़ाम की आवाज आई. मुड़कर देखा तो बिल्डिंग गिर गई थी.
4: अच्छा अच्छा.
3: हाहाकार मच गई. मलबे के नीचे दबकर 30 लोगों की मौत हो गई. बस 1 मिनट का फर्क है, अगर मैं वहां से ना हटा होता ना, मैं भी ऊपर वाले के पास पहुंच गया होता.
4: ओ, ओ, ओ, ओ, बड़ी बुरी खबर है.
3: भला हो वाहेगुरु का, उसने ऐन वक्त पर मुझे बचा लिया.
4: सचमुच जाको राखे साइया सरदार जी, मार सके ना कोई.
3: ओए जिसनु राखे रब, तो उसनु चखे कौन.
6: क्या रब ने बचा लिया है? और वो जो 30 बेगुनाह मलबे के नीचे दबकर मर गए, उन्होंने रब का क्या बिगाड़ा था?
4: लेकिन राम गोपाल जी,
6: अरे सच्चाई ये है सीताराम जी कि वो बिल्डिंग अनऑथराइज थी.
4: अच्छा.
6: उसकी कंस्ट्रक्शन में भी घटिया माल का इस्तेमाल किया गया था. सीमेंट की जगह रेत खूब ज्यादा इस्तेमाल की गई थी. जाहिर है कि अथॉरिटीज के साथ मिलकर रिश्वत खोरी की गई, मोटी मोटी

0: in at 1:30 a.m. IST. And that's the end of this news bulletin.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા સમાચાર. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટઝ પર. રાત્રિના 11:10 થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:55 આ જ ફ્રીક્વન્સી પર ફરી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.